नमस्कार श्रोता मित्रों, बस 28.3 किलोमीटर से लेके 1314 किलो हर्ट्ज पर आकाशवाणी नु भोज केंद्र छे। आज मंगलवार आषाढ़ दिनांक 2 शक संवत 1948 એટલે કે 23 જૂન 2026। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58:30 થઈ છે। આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે।

જાત પર ઓ માનવી, ના કરીશ અભિમાન પોતાની જાત પર ઓ માનવી, તારા અને મારા જેવા કઈક કેટલાય ને ઈશ્વરે ભેળવી દીધા માટી બનાવી. ક્રિયા માત્ર બંધન છે, મોક્ષને માટે ક્રિયાની જરૂર નથી, મોક્ષને માટે જ્ઞાન ક્રિયાની જરૂર છે. અજ્ઞાન ક્રિયા એ બંધન છે. અહંકારી ક્રિયાને અજ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે અને નિરઅહંકારી ક્રિયાને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. ત્યારે કોઈ વસ્તુનું ગમન આવી જાય તો સ્મશાનમાં એક ચક્કર લગાવી લેવું. તમારા કરતા પણ વધારે હોશિયાર માણસો રાખ બનીને પડ્યા છે. તમારો અહંકાર બીજાને કદાચ ગંખે, પણ તમારું તો પતન જ કરે. જો

0: સુના હું જ છું શ્રેષ્ઠ, કપાટ વાગે કુદરતને નમસ્કાર કરતો થઈ ગયો.
1: વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા. પઠન કર્યું ધારા અધિકારીએ. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

0: સિકંદર ક્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: કે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સેવન કરો કાર્યક્રમમાં હવે પછીના ભજનની સ્વર આપી રહ્યા છે કરસન સાવધિયા.

0: છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય. સમજો
1: કે બરાબર મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાગાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે નિરંજન પંડ્યાનું કંઠ પ્રસ્તુત છે. શબ્દરચના નરસિંહ હેતાની,

一天呐，好了吧。

0: શ્રાવણી પછી 20-25 દિવસે રાઇઝોબિયમ જીવાણુ મારફત મૂળ ગુંડિકાઓ બનાવવાની શરૂઆત થાય છે. આ ગુંડિકાઓ દ્વારા હવામાં રહેલ નાઇટ્રોજન રાઇઝોબિયમ જીવાણુ મારફત છોડનું ખોરાક માટે જરૂરી નાઇટ્રોજનમાં રૂપાંતર અને સ્થાયીકરણ થાય છે. પરિણામે છોડ વૃદ્ધિ અને વિકાસમાં નોંધપાત્ર વધારો થાય છે. રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવાથી જમીનમાં પાક પ્રમાણે નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે અને ઉત્પાદનમાં 10-50% સુધી વધારો થાય છે. મગ અને અરગમાં 50-55 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે. તુવેરમાં 160-200 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે. ચોળીમાં 80-85 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે. તો ગુવારમાં 37-196 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે. મિત્રો, કઠોળ વર્ગના પાકને 1 ટન દાણા ઉત્પાદન કરવા 50-60 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વની જરૂર પડે છે. છતાં હેક્ટરે 20 કિલોગ્રામ નાઇટ્રોજનની બરાબર છે. કઠોળના પાકમાં મૂળ ઉપર ગાંઠો જોવાથી તેમ ન માની લેવાય કે છોડને જરૂરી નાઇટ્રોજન મળી રહેશે. દરેક કઠોળ વર્ગના પાકને અનુરૂપ જુદા જુદા રાઇઝોબિયમ જીવાણુની હાજરી જરૂરી હોય છે. જો પાકને અનુરૂપ રાઇઝોબિયમ જાત સિવાય બીજા પ્રકારના રાઇઝોબિયમથી પણ મૂળ ઉપર ગાંઠો બને તો નાઇટ્રોજન સ્થિર થતો નથી. આથી કઠોળના પ્રકાર અનુરૂપ રાઇઝોબિયમ કલ્ચરની જાતનો ઉપયોગ કરવો પડે છે. કલ્ચરનો બિયારણને પટ કઈ રીતે આપવો તેની વાત કરીએ તો મિત્રો, સામાન્ય રીતે બજારમાં વેચાતા કલ્ચર ના પેકેટનું વજન 200-250 ગ્રામ હોય છે. 200-300 મિલી પાણીમાં આ પેકેટ નાખી મિશ્રણ બનાવવું. આ મિશ્રણને 1 એકરના બિયારણને 8-10 કિલોગ્રામ સાથે ભેળી હાથ વડે એક સરખો પટ લાગે તે રીતે ભેળવવું. તો તાપેલ બિયારણને ઠંડી જગ્યાની સુકવી અને ભરભરું થયા બાદ વાવીનો ઉપયોગ લેવો. 3-4 કિલોગ્રામ જેટલા કલ્ચર મિશ્રણને આશરે 50 કિલોગ્રામ છાણિયા ખાતર તથા ખેતરની ભીની માટી જોડે સારી રીતે મિશ્ર કરી ચાસને આપી શકાય. આ રીતે ઉભો પાકમાં વધુ અનુકૂળ પડે છે. તો મિત્રો, કલ્ચરમાં ફાયદાની વાત કરીએ તો જમીનમાં રહેલ પોષક તત્વોને વધુ લાભ બનાવે છે. રાઇઝોબિયમ કલ્ચર હવામાં રહેલ 78% નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે અને છોડને લભ્ય બનાવે છે. ટીએસડી કલ્ચર જમીનમાં અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરી લભ્ય બનાવે છે, જે છોડના આંતરસ્ત્રાવમાં વધારો કરી તેની વૃદ્ધિમાં વધારો થતા ઉત્પાદન વધે છે. જમીનજન્ય રોગો સાથે પ્રતિકારક શક્તિ લાવે છે. જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. તેમજ ખરાબાની તથા નીચાણવાળી ઓછી ફળદ્રુપતાવાળી જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થને પહોંચાડવામાં મદદ કરે છે. રાસાયણિક ખાતરોની સરખામણીમાં ઘણા સસ્તા છે. ઉપરાંત વાપરવામાં સરળ અને પ્રદૂષણ મુક્ત હોવાથી જમીન કે છોડને નુકસાન કરતા નથી તથા મધ્યમ તથા નાના ખેડૂતો સહેલાઈથી ખરીદી શકે છે.
1: કઠોળમાં કલ્ચરનો ઉપયોગ એ વિશે હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: sembrere hata sore pao suresh vadekar ane ravindra sathe આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: વાણી સંપ્રતે વાર્તા શ્રૂયંતો પ્રવાચક પુનિત ત્રિપાઠી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી સાથે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં

0: ચાઇનીઝ તાઇપે સામે 3-1 વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં 2 બુલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંઘ અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળે શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવા યજ્ઞમાં જોડાશે. તેના અંગેની સમારા પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. 3 દિવસીય ચાલનારા આ 24મા શાળા પ્રવેશોત્સવમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે. અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક અને 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં મહાનુભાવોના હસ્તે કુલ 65,458 બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. પાટણ જિલ્લામાં 958 શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સૌરભજી ઠાકોર રાધનપુર ખાતે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે. ખેડા જિલ્લાના ગઢવાલ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026ની ઉજવણી થયેલ છે. નવતર પહેલરૂપે આંગણવાડીના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી. સુરતમાં ઉર્જા અને પેટ્રોલિયમ વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર સુરત જિલ્લામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આજે બારડોલી તાલુકામાં રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધારાસભ્ય દળપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની 3 શાળાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. 1,553 શાળાઓના 32,000થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવશે. રાજ્ય સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2,228 અને તાલુકા સ્વાગતમાં 2,854 સહિત સમગ્ર 5,200 અરજદારોની રજૂઆતો અંગે સંબંધિત વિભાગની જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગોચર જમીન પર થયેલા દબાણ, જમીન રીસર્વેમાં વિસંગતતા અંગે રજૂઆત મળી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર યોગ્ય સત્તાધિકારી છે અને તેમણે આગેવાની લઈ લોકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક નિર્ણય કરવો જોઈએ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ટાસ્ક ફોર્સે સુભાષનગર સુપર ગેસથી જાવર સુધી અસાર બોટ સાથે સઘન પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડો સાથે અલગ અલગ હીટ ટીમો બનાવી અસાર ડોગને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયા માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અટકાવી, નિર્જન વિસ્તારમાં શંકાસ્પદ ચીજોની ચકાસણી જેવા મુદ્દા પર ખાસ ધ્યાન અપાયું હતું. સાથે જ સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂઓને દરિયા સુરક્ષા માટે જાગૃતિ આપવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દૂરબીનના સહારે સમુદ્રમાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા હિલચાલ પર નજર રાખવામાં આવી અને આ વિસ્તારના અબાબરૂ દરિયા કિનારાના વિસ્તારમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/co અને અમારા એક્સ હેન્ડલ એઆઈ_ABD ફોલો કરશો. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આશા વ્યક્ત કરી હતી. આ કરારના કારણે જિલ્લાના ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે. રાજ્યમંત્રીએ વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું ગણાવ્યું હતું.
2: વિશ્વ વિકાસ વિશેષ
0: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રાજ્ય જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડમાં બેની ધરપકડ કરી છે. 23 કરોડથી વધુની ખોટી વેરા શાખાની ચોરી આચરવાના કેસમાં શહેરની એક ભંગારની પેઢીના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. બ્રાસના ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદો અને માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો તપાસમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 બાળકોને ઉગારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સમિતિના માર્ગદર્શન મુજબ કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા પિતાની ભવિષ્યના બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા અને દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
2: कई जोन पर सौराष्ट्र कच्छ में कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है. गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो जिले है, इसमें हल्का से मध्यम वर्षा का संभावना रहेगा अगले 7 दिन तक. अधिकतम तापमान है इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. ऐसे लेकर एक कभी समय में रेन थंडरस्टॉर्म का भी पॉसिबिलिटी रहेगा. सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है 40.7 डिग्री सेंटीग्रेड अहमदाबाद में. अभी पवन का जो दिशा है मध्यम पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. मानसून का जो आज स्थिति है मध्य अरब सागर के कुछ हिस्सों में आगे बढ़े हुए है.
0: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે માસ કે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરમાં 47, સુરતના ઉમરપાડામાં 42 અને નર્મદાના 7 બારામાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં ચાલી રહેલી એબીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એ ની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેઈને 3-1થી હરાવી સતત 3જો વિજય મેળવ્યો છે. મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25થી હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર લડત આપી હતી. ભારતે 3 સેટ 25-14, 25-22 અને 25-22થી જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે 3 મેચમાં 9 પોઈન્ટ મેળવી પુલ એ માં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ભારત હાલ 9 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે ચાઇનીઝ તાઇપેઈ 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 1 પોઈન્ટ સાથે પાંચમો અને ન્યુઝીલેન્ડ 0 પોઈન્ટ સાથે છેલ્લે છે. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5,200 અરજદારોની રજૂઆત અને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસોલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનું ચાઇનીઝ તાઇપેઈ સામે 3-1થી વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 માટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌ પ્રથમ હરિઓમ શરણને સાંભળીએ.
4: Not a hero.

0: આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ. પઠન કલ્પના શાહ, પઠન ક્ષમા કરશો, સંપાદન અશરફ નથવાણી.
1: વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના મહાકુંભ ઓલિમ્પિક માટે 23 જૂનનો દિવસ ખાસ છે. 23 જૂનના રોજ 1948 થી દર વર્ષે આજ તારીખે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ઓલિમ્પિક દિવસ એ રમત, આરોગ્ય અને વિશ્વભરના શ્રેષ્ઠ લોકો હોવાનો ઉત્સવ છે, જેમાં દુનિયાભરના લોકો હિસ્સો લે છે. આ વિશેષ દિવસે વિશ્વના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વર્ગના લોકો અથવા ખેલાડીઓ સામેલ હોય છે. 23 જૂન 1894માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ IOCના ગઠનની યાદ અપાવે છે અને લોકોને જાતિ, લિંગ અને સામાજિક સ્તરથી ઉપર જઈને રમતોમાં ભાગ લેવા પ્રેરિત કરે છે. આધુનિક જીવનની ભાગદોડમાં આ દિવસ આપણને શારીરિક રીતે સક્રિય રહેવા અને ખેલ ભાવના કેળવવાનો સંદેશ આપે છે. 23 જૂન 1948ના રોજ પ્રથમ વખત ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે સમયે પોર્ટુગલ, ગ્રીસ, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, ગ્રેટ બ્રિટન, ઉરુગ્વે, વેનેઝુએલા અને બેલ્જિયમે પોતપોતાના દેશોમાં ઓલિમ્પિક ડેનું આયોજન કર્યું હતું અને તત્કાલીન IOC પ્રમુખ સિગફ્રાઇડ એડસ્ટ્રમે વિશ્વના યુવાનોને સંદેશ આપ્યો હતો. વિશ્વ ઓલિમ્પિક દિવસ મુખ્ય રીતે 3 સ્તંભો પર આધારિત છે, જે તેના મુખ્ય ઉદ્દેશ્યને પરિભાષિત કરે છે. જેમ કે મૂવ એટલે કે સક્રિય થવું, તેનો ઉદ્દેશ્ય લોકોને શારીરિક રીતે સક્રિય કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. રમતો માત્ર એથ્લીટો માટે નથી, પણ દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે કોઈ ને કોઈ રમત અથવા વ્યાયામ સાથે જોડાવું જોઈએ. લર્ન એટલે કે શીખવું, આ સ્તંભ રમતોના માધ્યમથી શિક્ષણ અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. સર્ચ એટલે કે સંશોધન, જે લોકોને નવી નવી રમતો માટે સંશોધન કરવા માટે અને પોતાની ક્ષમતાઓનું સંશોધન કરવા માટેનો અવસર આપે છે. 1948 થી ઉજવાતો આ દિવસ ઓલિમ્પિક્સના 3 મૂલ્યો શ્રેષ્ઠતા, આદર અને મિત્રતાને હાઇલાઇટ કરે છે. લોકોને તેમના રોજિંદા જીવનમાં આ મૂલ્યોને આત્મસાત કરવા પ્રેરણા આપે છે. વિશ્વભરમાં રમતગમત જગત સાથે સંકળાયેલા રમતવીરો અને સંસ્થાઓ આ દિવસની વિશેષ ઉજવણી કરે છે. ભારતનો ઓલિમ્પિક ઇતિહાસ સમૃદ્ધ અને ગૌરવશાળી રહ્યો છે. ભારતે પહેલીવાર 1900ના વર્ષના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો, જ્યાં નોર્મન પ્રિચર્ડે એથ્લેટિક્સમાં 2 રજત ચંદ્રક જીત્યા હતા. આ પછી ભારતીય હોકી ટીમે 1928 થી 1956 સુધી લગાતાર 6 સુવર્ણચંદ્રક જીતી દુનિયામાં પોતાની થાપ જમાવી હતી. હાલના વર્ષોમાં ભારતનું પ્રદર્શન ઓલિમ્પિકમાં પ્રગતિકારક રહ્યું છે. અભિનવ બિંદ્રા અને નીરજ ચોપડા જેવા એથ્લીટોએ વ્યક્તિગત સુવર્ણચંદ્રક મેળવી દેશનું માન વધાર્યું છે. આ ઉપરાંત સાયના નહેવાલ, પીવી સિંધુ, મેરી કોમ, મીરાબાઈ ચાનુ, લવલીના બોરગોહેન જેવી મહિલા ખેલાડીઓએ એ સાબિત કર્યું છે કે ભારતીય દીકરીઓ વૈશ્વિક મંચ પર કોઈથી ઓછી નથી. ઓલિમ્પિક દિવસ દેશના યુવાનોને આ દિગ્ગજોમાંથી પ્રેરણા લઈ દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરે છે. વિશ્વ ઓલિમ્પિક દિવસ ખેલ ભાવના, એકજૂથતા અને શાંતિનો ઉત્સવ છે. આજે જ્યારે દુનિયા ડિજિટલ સ્ક્રીન પર સીમિત થતી જાય છે, ત્યારે આ દિવસ આપણને મેદાન પર ઉતરવા અને શારીરિક રીતે સક્રિય થવાની યાદ અપાવે છે. રમતોથી આપણી અંદર વિપરીત પરિસ્થિતિઓથી લડવાનું સાહસ પેદા થાય છે. આવો આ ઓલિમ્પિક દિવસે એક સ્વસ્થ, શાંતિપૂર્ણ અને એકજૂથ સમાજના નિર્માણનો સંકલ્પ લઈએ.
0: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ એ વિશે હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અશરફ નથવાણી, પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. હવે સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મેછા માટે છે. નમસ્કાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારત સૌથી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોનો નિકાસ કરી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંહ દરમિયાન દેશની સેનાએ ફક્ત ભારતીય નાગરિકોની હત્યા માટે જવાબદાર લોકોને જ નિશાન બનાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ક્ષમતા અને સંસ્કૃતિ બંને પર ભાર મૂકીને મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે શ્રી સિંહે ભાર મૂક્યો હતો કે દેશની સંસ્કૃતિ

હજારો વર્ષોથી માનવતાને માર્ગ બતાવ્યો છે. તેમણે નાગરિકોમાં રાષ્ટ્રવાદની ભાવના જગાડવા બદલ ભારતીય સંતોની પ્રશંસા કરી. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં બે ભૂલકાઓ સહિત માળવા ટીકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશ ઉત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58,000 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશ ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સનદી અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવા યજ્ઞમાં જોડાશે. રાજ્યમાં નમો લક્ષ્મી યોજના અમલી થયા પછી શાળાઓમાં ધોરણ 9-12 વર્ગખંડોમાં 80% હાજરી આપતી કન્યાઓની સંખ્યા વર્ષ 2024-25માં 1,71,988 વધીને વર્ષ 2025-26માં 2,96,495 થઈ છે, એટલે કે 63% વધારો થયો છે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના કારણે વિજ્ઞાનના વર્ગોમાં 80-100% હાજરી આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2024-25માં 19,324 થી વધીને વર્ષ 2025-26માં 43,533 થઈ છે, જે ગત એક વર્ષમાં લગભગ 125% વધારો સૂચવે છે. ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત પોસ્ટલ સર્કલે ભારતમાં પોસ્ટલ અને ડિજિટલ નેટવર્કના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી છે. આવતીકાલ 24 જૂન 2026 થી રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા ખાતે નવી પોસ્ટ ઓફિસ સત્તાવાર રીતે કાર્યરત થશે, જેને નવો વિશિષ્ટ પિનકોડ 370-246 ફાળવવામાં આવ્યો છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા કચ્છના મોટારણમાં આકાર લઈ રહેલા વિશાળ ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક અલગ પોસ્ટલ ઓળખ ઉભી કરી ભરોસાપાત્ર ફિઝિકલ નેટવર્ક અને આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સમન્વય દ્વારા આ નવું સ્થાન દેશની પશ્ચિમી સરહદ પર આવશ્યક ડિજિટલ સેવાઓ લાવશે, જેથી સ્પીડ પોસ્ટ, પાર્સલ બાર્કિંગ અને ડિલિવરી, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની સુવિધા પણ ઉપલબ્ધ થશે. જમીન દફતર વિભાગની જિલ્લા નિરીક્ષક જમીન દફતર નિરીક્ષક કચેરીની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ થયા બાદ નાયબ નિયામક જમીન દફતર રાજકોટ દ્વારા કચ્છમાં તાલુકા કક્ષાએ સ્ટાફ ફાળવણીનો હુકમ જારી કરવામાં આવ્યો છે. 10 જેટલા સિનિયર સર્વેર તેમજ 28 જેટલા ક્લાર્કની નિયુક્તિના આદેશ જારી કરાતા આગામી દિવસોમાં કચેરીની કામગીરીમાં વધુ સરળીકરણ સાથે ઝડપ આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ હેઠળ પ્રવેશ માટેનો 4થો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 55 બાળકને પ્રવેશની જાણ મેસેજ દ્વારા વાલીને કરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે આપેલી વિગતો મુજબ આરટીઈ હેઠળ અનુક્રમે પ્રથમ રાઉન્ડમાં 2,268, બીજા રાઉન્ડમાં 189 અને ત્રીજા રાઉન્ડમાં 77ને પ્રવેશ મળ્યો હતો. બાકી ખાલી રહેલી જગ્યા પર 55 વિદ્યાર્થીને પ્રવેશનો 4થો રાઉન્ડ શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. સંબંધિત વાલીઓને આગામી તારીખ 29મી જૂન સુધી શાળાઓમાં પ્રવેશ મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવા નોડલ ઓફિસર અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભુજની એક યાદીમાં જણાવાયું છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થઈ. નમસ્કાર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર.
1: દેહાદૂતાવાસી રાસ લાફાન ગુફામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટના બાદ 6 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતે 4 માલવાહક જહાજો હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 63 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરૂષ હોકી ટીમ આજે એફઆઈએચ પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. દોહામાં ભારતીય દૂતાવાસે આજે જાહેરાત કરી હતી કે કતારના અધિકારીઓ રવિવારે રાત્રે માસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દોહા સ્થિત ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી શંકરે કહ્યું કે તેઓ દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દુર્ઘટનાની પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત રવિવારે રાત્રે કતારના સૌથી મોટા ગેસ સુવિધામાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે શહેરના મુખ્ય લિક્વિડફાઈડ નેચરલ ગેસ એલએનજી પ્રોસેસિંગ સાઇટને વાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત બન્યો હતો. કતારના ઉર્જામંત્રી શાદી શહીદ અલ કાબીએ જણાવ્યું કે વિસ્ફોટથી દેશના નિકાસ પર કોઈ અસર થશે નહીં. વાસ લાફાન બંદર વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને તેમાં વિશ્વની સૌથી મોટી એલએનજી નિકાસ સુવિધા ઉપલબ્ધ છે. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસે ગઈકાલે રાત્રે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી 4ની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ લખનૌ વિકાસ સત્તા મંડળ, અગ્નિશમન વિભાગ અને વીજળી વિભાગના 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
2: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે નિર્દેશ પર લખનૌ વિકાસ પ્રાધિકરણ, અગ્નિશમન વિભાગ ઓર વિદ્યુત વિભાગ કે 4 અધિકારીઓ કો ભી નિલંબિત કર દિયા ગયા હૈ. અલીગંજ પોલીસ ને બીએમએસ ઓર ઉત્તર પ્રદેશ અગ્નિશમન સેવા અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહત 6 નામજદ આરોપીઓ ઓર અન્ય જિમ્મેદાર વ્યક્તિઓ કે ખિલાફ એફઆઈઆર દર્જ કી હૈ. રાજ્ય સરકાર ને રાત કી ઘટના કી ઉચ્ચ સ્તરીય જાંચ કે આદેશ દે દિયે હૈ. ઘટના કી જાંચ કે લિયે એક વિશેષ જાંચ દળ એસઆઈટી કા ગઠન કિયા ગયા હૈ. કલ દોપહર લગી ભીષણ આગ મેં કમ સે કમ 15 લોગો કી મોત હો ગઈ થી, જિનમેં ज्यादातर 16 से 25 साल की उम्र के छात्र थे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: भारतीय मालवाहक 4 जहाज गत अठवाड़े हॉर्मुझ स्ट्रेट ने सफलतापूर्वक पार कर चुके हैं, જેમાં યુરિયા, ડી એમોનિયા, ફોસ્ફેટ અને સલ્ફરનું વહન કરતા 4 માલવાહક જહાજોનો સમાવેશ થાય છે. આ જહાજો હાલમાં આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ અને કાકીનાડા બંદરો, ઓડિશાનું પારાદીપ બંદર અને ગુજરાતનું મુંદ્રા બંદર સહિત સમગ્ર દેશમાં તેમના નિર્ધારિત ગંતવ્ય બંદરો તરફ આગળ વધી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ તાજી આયાત દેશના હાલતમાં ખાતરના બફરને પૂરક બનાવવા અને ચાલુ કૃષિ જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે તરત જ માર્કેટમાં મૂકશે. તેમણે માહિતી આપી હતી કે દેશમાં સંગ્રહ કરેલા ખાતરના સ્ટોકની સ્થિતિ 196 લાખ ટન છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 168 લાખ ટન હતી. ખાતરનું કુલ વેચાણ 153.4 લાખ ટન પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 140.02 લાખ ટનના વેચાણની સરખામણીમાં 13.2 લાખ ટનની વૃદ્ધિ થઈ છે. ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરારના ભાગરૂપે અમેરિકન ટ્રેઝરીએ ઈરાની તેલ પરના પ્રતિબંધોને 60 દિવસ માટે માફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ ઈરાન તેના તેલના ઉત્પાદનો અન્ય દેશ સાથે વેચાણ કરી શકશે. સાંભળીએ એક અહેવાલ.
3: હોર્મુઝ જળ બંદરોમાંથી સહિત ગુજરને વાણિજ્યિક

0: દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કારો 2024 એનાયત કરશે. રાષ્ટ્રપતિ 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા માઉટી, પ્લેબેક સિંગર એકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 અગ્રણી હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પ્રાપ્ત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રના પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. આ પોર્ટલનું લોન્ચિંગ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીમાં સરળતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પોર્ટલ ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિસ્સેદારોના હિતમાં હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે, એકંદરની કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે. ભારત મોરક્કો સંયુક્ત કાર્યકારી જૂથની આતંકવાદ વિરોધી બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહઅધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર વિનોદ મહાદેવ અને મોરક્કોના રાષ્ટ્રીય ન્યાયિક પોલીસના વડા હિચામ વાલીએ કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પર આતંકવાદ સહિત તેની સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓની પણ સ્પષ્ટપણે નિંદા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની બાજુમાં આ વાતચીત થઈ હતી. બેઠકમાં શ્રી ડોભાલે ભાર મૂક્યો હતો કે સ્થિર, અનુમાનિત અને રચનાત્મક દ્વિપક્ષીય સંબંધો બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ વિશ્વાસ બનાવશે. ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રોલીગની પ્રારંભિક મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 2024માં ચીનના એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની તેમની ટક્કર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે, જ્યાં ભારત 2-1 વિજય સાથે વિજય બન્યું હતું. છેલ્લા 10 વર્ષમાં ભારત 17 મેચોમાં અપરાજિત રહ્યું છે, જેમાં 15 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે. બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને તન્વી શર્મા આજથી કેલિફોર્નિયામાં શરૂ થઈ રહેલી યુએસ ઓપન સુપર ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1 હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા. આજે તમામ અખબારોમાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે લખનૌ કોચિંગ સેન્ટરમાં આગ, 15 બુઝાયા, મોટાભાગના વિદ્યાર્થીઓ. જ્યારે નવ ગુજરાત સમય અને ફુલસાડ લખે છે કે લખનૌમાં કોચિંગ ક્લાસ બન્યું લક્ષ્યગૃહ, 15 જેટા ગુંજાયા. અન્ય સમાચારોમાં ઈરાન રોજ 20 લાખ બેરલ ક્રૂડ વધશે, હોર્મુઝ ખોલશે. નવા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે, RBI. કતારના ગેસ પાઇપમાં વિસ્ફોટથી ભારતીય સહિત 13ના મોત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દોહા દૂતાવાસે રાસલા ફોન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આ ઘટના બાદ 6 વ્યક્તિ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રોલીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: બસો અઠાવીસ પોઈન્ટ ત્રણ મીટર એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા જોઈ. અત્યારે 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:30 વાગે સમાચાર હેડલાઇન અપાશે અને ત્યારબાદ હલો કર્યું ગાલ. આજના કાર્યક્રમમાં ગર્ભ સંસ્કાર જો મહત્વ, ડોક્ટર અર્પિતા ગોર સાથે કૃપા નાકરની વાતચીત રજૂ થશે. પોણા 9 વાગે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે. આ કાર્યક્રમના પ્રાયોજક એનસીઈઆરટી. 9:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે અને ત્યારબાદ સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર આપ માણી શકશો. 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે અભિનેતા રાજ બબ્બરના જન્મદિવસ નિમિત્તે તેમના પર આધારિત કેટલાક ગીતો રજૂ થશે. 10:45 વાગે લોક સંગીત. 11:00 વાગે અમે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમો રિલે કરીશું, જે અંતર્ગત 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રજૂ થશે, જેમાં આકાશવાણીના ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ આપ માણી શકશો. પત્રો અને પસંદગી કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી. 11:45 વાગે ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. અમારી બીજી સભાનો આરંભ થશે 5:00 વાગે. અમારી બીજી સભાના બધા જ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. શ્રોતા મિત્રો, હમણાં જ આપ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા સાંભળી રહ્યા હતા.

0: ज्ञानी बुद्ध जे मुनि सोंधल भावरे के कृपा न करजा जजा करीने राम राम राम राम राम राम हलो करियो गाल में अजपान हकला सरस मजेजा डॉक्टर अने जेके जी सका जेक भारतीय संस्कृति अजाने घरे घरे कदाच भलांदी बने थी पांजा सोरो संस्कार मजानु हुकरो संस्कार है गर्भ संस्कार जे आज कदाच एआई जे अने टेक्नोलॉजी जे हरण फार भर दे मॉडर्न जमाने में भलांदी बने थी अने आज कदाच हिमा ढकोसलो लगे तो ए गर्भ संस्कार वंस्कार की न हुए पण पांजा ऋषि मुनि जडे चई व्याई न ई खरेखर बाळक जो जन्म એટલે બાળક માતા જે પેટ મે હોય તો ન તડે જ અંજો ખરો શિક્ષણ અને ખરો સંસ્કાર ચાલુ થઈ બને તો એરાજ ગર્ભ સંસ્કાર વિશે પાકે સમજણ બનેલા કરીને આજ પાંજે સ્ટુડિયો મે આયાઈ આયુર્વેદિક ડોક્ટર અર્પિતાબેન ગોર હેલો અર્પિતાબેન આજ સ્વાગત કર્યું તા
1: ધન્યવાદ
0: અર્પિતાબેન આપણો પ્રશ્ન મૂકે ઈ થી હતો કે પણ જો ગર્ભ સંસ્કાર ચોંતા ખરેખર કઈ ગર્ભ સંસ્કાર એટલે કરો
1: ગર્ભ સંસ્કાર એટલે માતા જે ગર્ભ મે બાળક કે જે સંસ્કાર દને મે અચિંતા અને ગર્ભ સંસ્કાર જોવા છે અને માનસિક સંસ્કાર શારીરિક સંસ્કાર સામાજિક સંસ્કાર એ મળે જો સમાવેશ અચે તો
0: અચ્છા બરોબર અને એ પણ જો ગર્ભ સંસ્કાર અચો હતા એ એકડો વરદાન કી રહેતો
1: ગર્ભ સંસ્કાર જે લીધે અહીંયા જે બાળક મે જે જેનેટિક ડિસીઝ અચે હતા જે આજે વારસાગત બીમારી અચે હતી એનથી અહીં આજે બાળક કે દૂર રખી શકો હતા આજે સ્વસ્થ અને સુંદર બાળક નિર્માણ કરી શકો હતા માતા જે પ્રમાણે ઈચ્છે હતી એવો બાળક નિર્માણ કરી શકે હતી અને જે પણ કોમ્પ્લિકેશન અચે ના માતાજી પ્રેગ્નન્સીમાં ઈ પણ ન અચે એટલે જ ગર્ભ સંસ્કાર એટલો ફાયદાકારક હોય
0: હા ઈ ગાલતા સચી હૈ ભલા આજે તો સોશિયલ મીડિયા તે કતરો મળે નેહર્યો હતા કે અજો મોડર્ન જમાને જી અંદર ગર્ભ સંસ્કાર છડીને બેબી સાવર એનો નાલો દેવા જતો અને આજ પા સોશિયલ મીડિયા તે એના તો ફોટા નેર્યો કે પાકે થી કે કદાચ હી કોઈ 70-80 વર્ષ જા ડોસલા કે ડોસલું નેરીએ તો તા ઈ ખરેખર ખાડા જ થી તો અર્પિતાબેન આમાં કે અભ્યો એ પૂછા કોઈ જોકો પણ ગર્ભ સંસ્કાર કર્યો હતા તો અલ્લા કરીને જોકો બચ્ચે કે કોણ ફાયદો થયો હતો
1: બચ્ચે કે ઈ ફાયદો થયો હતો ગર્ભ સંસ્કાર દરમિયાન પણ માતા જો પૂરો રૂટીન સેટ કર્યું હતા અને યોગ મેડિટેશન ઈ મળે વસ્તુ ગણ્યું હતા એટલે બચ્ચે જો બ્રેન ડેવલપ થયો હતો ખાલી ઓમ ઉચ્ચારણ કરે થી જે માતા ઓમ ઉચ્ચારણ કરે થી અંતથી જ બચ્ચે જો મસ્તિષ્ક જો વિકાસ થયો હતો અને જે માતા પ્રાણાયામ કરે હતી અને જે હરેક સેલ કે બોડી પાર્ટ કે ઓક્સિજન 100% પ્રોવાઈડ થયો હતો એટલે જ બેબી કે પણ 100% ઓક્સિજન મળે તો અને જે મસ્તિષ્ક જે હર સેલ કે ઓક્સિજન મળે તો એટલે અંજો મેમરી અને ગ્રાસ્પિંગ કેપેસિટી હોતે ડેવલપ થઈ હતી એ રીતે હરેક માતા જે ગર્ભ સંસ્કાર કરે તો બાળક જો બ્રેન ડેવલપ થયો હતો બાળક એકદમ બુદ્ધિવાન થયો હતો અને જે બાળક અચ્યો તો એ સ્વસ્થ અને સુંદર અચ્યો હતો
0: વાહ એ તો

0: कुछ खासी गल है कदाच मुझे मेरे बहनों पर कि मुझे मेरे माताओं पर कदाच हन गाल से 100% सहमत थी नहीं એટલે કે વર્ષો થી પાછા જે ઋષિ મુનિ હોય ને એ પણ જોંધા હોવા કે બચ્ચો હે ને એમકે સંસ્કાર પેટ મજાનું એટલે માં જે પેટ મજાનું જ એમકે જોણેતા તો અર્વિતા બેન મુખ્ય એકરો ઈ ચોંધા કે અજ મને ઘણે બધા યોગ કરીએ તા તો જોકો માં પ્રેગ્નેન્ટ હોય કે જોકો જે ગર્ભ સંસ્કાર હોય તા તો એમને યોગ કરે થી માં કે નુકસાન તો નથી ને
1: ના યોગ 100% માં કે નુકસાન નતો કરે કેમકે માં કે ઈ મસલ ટોન સારો કરે તો અને જો બોડી ટોન પ્રોપર કરે તો અને માતા જો કોન્ફિડન્સ વધાય જો પ્રેગ્નન્સી દરમિયાન જે માતાજી બોડી કે જે પણ હોર્મોન્સ ડિસ્ટર્બ કરીએ તા એ મારે હોર્મોન્સ સેટ કરે જો કમ યોગ કરે તો અને યોગ પ્રોપર ગાઈડન્સ નીચે અને પ્રોપર રીતે કરેલું હશે તો યોગ ને માતા કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નતો થયે અને સોનોગ્રાફી રિપોર્ટ અને ગાઈડન્સ જરૂરી હોય એમ સિવાય માતા યોગ કરે તો કી પ્રોબ્લેમ થઈ શકે બાકી માતા કે યોગ એકદમ સારા જ રહેતા
0: હા એ ગાલ સચી હે પણ હજુ ઘણે જે કોઈ છોકરીઓ હોય તેમ એ તકોર કરીએ કે આરામ કરીએ આરામ કરીએ એના કરીને ઘણી વખત ડોક્ટર વનતા તદે જે ડોક્ટર હતા એ સીધો છીરો જ વજનતા પણ અહીંયા એ ગાલ સચી હે કે યોગ કરે છે પણ ઘણે જ બધો ફાયદો થઈ શકે તો અર્પિતા બેન આંકે અહીં પૂછ દિયા કે એ ગર્ભ સંસ્કાર અહીં જો કોઈ જુઓ હતા તો એ કદે થી ગમે ત્યારે થી શરૂ થઈએ કે જો કોઈ નિયમ હોય તો કે અઢાર સમય દરમિયાન જ ગર્ભ સંસ્કાર શરૂ કરી શકો
1: ગર્ભ સંસ્કાર ખરે અર્થે તો જ્યારે માતા અને પિતા ઈચ્છે હતા કે અસાકે બાળક કપે તો ત્યારથી શરૂ થયા હતા અમે માતા જો જેટલો રોલ હોય એટલો જ પિતા જો પણ હોય જયારે ગર્ભ સંસ્કાર શરૂ કરીએ હતા ત્યારે માતાજી શારીરિક શુદ્ધિ પિતાજી શારીરિક શુદ્ધિ માતા પિતાજી માનસિક શુદ્ધિ એ મળે પ્રોસેસ થઈએ અને કોઈ ગર્ભાધાન થઈએ ગર્ભાધાન ટાઈમે માતા અને પિતા બહુ સ્ટેબલ ખપે અને જયારે ગર્ભાધાન થઈએ કોઈ માતા જો રોલ હશે તો કે 9 મહિના સુધી એમ કે પૂરો રૂટીન ફોલો કરે જો યોગ મેડિટેશન પ્રાણાયામ ઓમ ઉચ્ચારણ ગર્ભ સંવાદ એ મણી જે લીધે બાળક કે એકદમ સ્વસ્થ બનાવજો અને એકદમ સ્વસ્થ બાળક કે જન્મ બને જો
0: અચ્છા વાહ એ ગાલ તો બહુ અહીં ખાસી કે ભલા તો બીજો આંકડો અહીં આકે પૂછ દિયા કે જો કો ગર્ભ સંસ્કાર અહીં એ આધ્યાત્મિકથી એ આધ્યાત્મિકતાથી જોડેલા હોય તા તો એની અંદર કોરો કોરો વસ્તુ જો અહીં ધ્યાન રાખે જતો હતો તો એ કોરો આય
1: ગર્ભ સંસ્કાર અધ્યાત્મ થી જોડાયેલો હોય અને જો મતલબ કે માતા જે ગર્ભ દરમિયાન જે હાર્મોન્સ અપ્સ ડાઉન થયા હતા એમ કે માતા કે સ્ટેબલ રાખેલા અધ્યાત્મ જ કમ જ હતો જે અધ્યાત્મ થી કોઈ પણ વ્યક્તિ રિલેટેડ હોય તો તરી સ્ટેબલ થયે તો એ સર્વે જ આય તો એ સર્વે પ્રમાણે માતા અધ્યાત્મ થી રિલેટેડ હોતી તરી સ્ટેબલ હોતી અને 100% જર અધ્યાત્મ સ્ટેબલ કરે તો માતા કે તે સાયન્સ પણ એ જ છે તો કે આ જે બાળક કે સ્ટેબિલિટી અચી વઈ હે હાણે અંજા ન્યુરોન્સ જે ડેવલપ થઈએ તો આને ક્યાંય એક્ટિવ કર્યો તો એ એક્ટિવ પણ થઈએ સ્ટેબિલિટી અને એક્ટિવેશન બોય માતા જે ગર્ભમાં બાળક કે મળે તા એટલે કોઈ પણ આગળ જતા કે માનસિક બીમારી જો તાણ તણાવ કી જ નતો હોય
0: હી ગાલ સચી આજ ના લાવવાનું હતા તો આજ ઘરે ઘરે એકડો માનસિક દર્દી કે હી નરે ચાર ઘરે એકડો માનસિક દર્દી તો મેર લાજ મળે તો પણ હે આજ કો ગર્ભ સંસ્કાર જો અગાઉ થી કરે મે આવે તો ઘણે જ ફેર પે બેન બીરો હું એકડો ઈ પૂછ દિયા કે માતા જો કો ગર્ભ સંસ્કાર જો કોર્સ કરીએ તા તો ઘણે કેવો લાગે તો કે હી ટાઈમ પાસ આય કે કંટાળાજનક એરો કી વે એન મે
1: ના કોઈ માતા કે અહીં લગી ન શકે કે કંટાળાજનક હોય કેમકે માતા જે પ્રેગ્નન્સી માં જે હાર્મોન્સ જ એટલા ઇમ્બેલેન્સ હોય અપ્સ ડાઉન્સ હોય કેમ કે સ્ટેબિલિટી જે જરૂર હોય અને સ્ટેબિલિટી કરે થી મળે થી પાંજે સાયન્સ માં કે યોગ માં મણી શાસ્ત્ર માં ચેલો હોય કે યોગ થકી અહીં સ્ટેબિલિટી પ્રાપ્ત કર્યો હતા અને જતે પણ ગર્ભ સંસ્કાર કર્યો હતા અને મેડિટેશન પ્રાણાયામ યોગ ગર્ભ સંવાદ મળે જ હતો એટલે માતા પેલો એ મળે કરે હતી એ પંડલાગરી પણ કરે હતી અને જે અચ્છેવાળું બાળક એનલા પણ કરે હતી અને એ અંતથી સ્ટેબલ થી હતી અને જયારે માતા સ્ટેબલ થી હતી ત્યારે એ જયારે કંટાળાજનક વસ્તુ જી વેતી અને કે એ દૂર કરે હતી એટલે જે પ્રેગ્નન્સી માં કે કંટાળો આવ્યો હોય એ ઉલટો દૂર કરીને વને હતી અલ્લા કરી એ હેપી વાળો જ ફેઝ થઈ હતો એ રાજી થઈ ને બાર સ્ટેબલ થઈ ને નકરેતી જર ક્લાસ પૂરો થઈ હતો તેર
0: વાહ એ ગાલ તો બહુ જ અહીં લાટ અને ખાસી ક્યાં ભલા અભિન બે મુકે એ પણ પૂછવું હોય કે ગર્ભ સંસ્કાર કર્યો હતા તો એનસે માં અને બાળક હોય કે ક્યાં ક્યાં હજી પણ વધારે ફાયદા થઈ શકે અહીં?
1: માં કે તો ઘણા બધા ફાયદા થયા હતા. માં જો મસલ ટોન પ્રોપર થયો તો, બોડી ટોન પ્રોપર થયો તો, કોન્ફિડન્સ જો વધે તો, એની બોડી જે પણ વધે તી કે જાડી થઈ વને તી કે એમ કે કોન્ફિડન્સ ઓછો થઈ ને વને તો, પણ જો ગર્ભ સંસ્કાર કરતી રહી માતા કે કોઈ પણ કોન્ફિડન્સ ઓછો થયો જી ચિંતા નથી હોય. બીજો અંજે પ્રેગ્નન્સીમાં કોઈ પણ કોમ્પ્લિકેશન નતા હચે, જેવો કે ડાયાબિટીસ હોય, બીપી હાઈ હોય, એ કોમ્પ્લિકેશન એમ કે નતા હચે. અને એમ જે ડિલિવરી નોર્મલ થઈ જાય 100% ચાન્સીસ હોય તા, તે છતાં પણ જો એ ફ્રેશ રહેતી તો બાળક કે બી આગળ જતા શારીરિક અને માનસિક બીમારી નથી થઈ શકે અને બાળક પણ સુંદર સુખરૂપ બહાર હચે તો. અને સીઝર જે આવશ્યકતા બહુ ઓછી પડતી બાળક અને મધર લા કરી ઈ સારો હોય. અને બાળક જો તો આઈક્યુ એસક્યુ પીક્યુ મળે માતાજી ગર્ભમાં ડેવલપ થયું હતા, જો આટલો જ માતાજી ગર્ભમાં ગર્ભ સંસ્કારથી ડેવલપ થયેલો હોય તો કરે મેં કઈ જ વાંધો ન હોય.
0: હા એ ગર્લ સચી હે. તો અર્પિતાબેન હું કે અહીં ઈ છો કે અહીં એક આયુર્વેદિક ડોક્ટર આવ્યો તો અહીં ગર્ભ સંસ્કાર કરવું કેટલો જરૂરી હે એ અસાંજે શ્રોતા ઘણે કે ચોરા.
1: આયુર્વેદ ને આપણી સંહિતા લખેલી હોય ગર્ભ સંહિતા, અને ગર્ભ સંહિતા મેં રૂટીન માતા જો કરો હું ખપે એ મળે એક્સપ્લેન કરેલી હોય, કે પહેલે મહિને થી કરો ખાધેજો, કરો પીધેજો, કડાવાને જો કરો કરેજો, એ મળે જ સેટ કરીને દલેલ હોય. પણ એ સંહિતા જે અભ્યાસ અહીં છે હેવર બોલાંદ આવ્યા અહીં, એટલે ગર્ભ સંસ્કાર તેવર ફોકસ કરવાનું બહુ જરૂરી હોય કે આગલી ભવિષ્ય જે પેઢી જે ગણાંદી એ ગર્ભ સંસ્કાર થકી ગળા જવાય. એટલે ગર્ભ સંસ્કાર આજે બાળકલા આજે વારે બાળકલા ઇમ્પોર્ટન્ટ હોય, કે સામાજિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ અને શારીરિક રીતે સ્વસ્થ થઈ લો એટલે ગર્ભ સંસ્કાર જ બહુ જરૂરી હોય.
0: વાહ, અહીં ગર્ભ સંસ્કાર વિશે અસાંકે ખૂબ ખાસી અને લાટ માહિતી દના. જો કો હારે જ્યું, જો કો બહેનો માતાઓ, જો કો મા બન્યું, અહીંયા કરીને ખૂબ જ ઉપયોગી માહિતી હોય. અર્પિતાબેન અહીં અસાજે આકાશવાણી સ્ટુડિયો જે અંદર આયા અને હલો ગર્લ્યું ગાલ જે અંદર અહીં અસાંકે ગર્ભ સંસ્કાર વિશે ખૂબ લાટ માહિતી દના અને બદલ આકાશવાણી ભુજ કેન્દ્ર વતી આજે ખૂબ ખૂબ આભાર માની હતી.

7 મિત્રો આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સૌપ્રથમ આનંદકુમાર અને સાથીદારોનું સ્વર સાંભળીએ. શબ્દરચના મહિપતરાય જોશીની.

0: આલમ સિકંદર તો અત્યારે ભરીએ જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન ભરીએ ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

વસાવીનો સાથીદારોને આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, આ સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આ કાર્યક્રમના પ્રાયોજક NCERT.

डावरी ये चार रोज बात करा।

और आज जंगल में गुरास के फूल चल रही है।

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સ્વતંત્ર પ્રસ્તુત છે સંતવાણી. સ્વર આપી રહ્યા છે નારાયણ સ્વામી.

0: જાય મારી સ્કૂલ. ટીકેશ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશ ઉત્સવ. છે ને અજબ જેવી વાત.
1: શાળા પ્રવેશોત્સવ તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: આલુનું સિકંદર ત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ત્યાં સિકંદર તો અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બેગ દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય.
0: તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: છે મારી સ્કૂલ. ટીકેશ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ. છે ને અજબ જેવી વાત.
1: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાય છે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આપ તો એસે ના થે આ ફિલ્મ ગીત સાંભળીને સ્વર આપી રહ્યા છે.

0: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ઇટાલિયન સિકંદર તું ક્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન એક મહેમાન દરિયે ન જવાય અને માછીમારીઓ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, બીજા સુધરી ગયો.
3: યુપીઆઈ પેમેન્ટ રિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: કિશોર કુમાર અને લતા મંગેશકરનું યુગલ સ્વર પ્રસ્તુત છે.

0: અલ્યા સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકા

0: Lavender Kapoor'un Sual Sen Bir Gata Film Happy Nika
1: અલ્યા સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: કાર્યક્રમના સમાપનમાં લતા મંગેશકર અને સુરેશ વાડેકરનું સ્વર પ્રસ્તુત છે ફિલ્મ વારિસ.

સ્વતંત્ર અભિનેતા રાજ બબ્બરના જન્મદિવસ નિમિત્તે તેમના પર આધારિત કેટલાક ફિલ્મી ગીતો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુત છે લોક સંગીત. સૌ પ્રથમ બિંદુબેન વ્યાસને સાંભળીએ.

0: હાલોના સિકંદર તો અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે લતાબેન સોલંકીનું સ્વર સાંભળીએ.

0: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. શ્રોતામિત્રો, લોક સંગીતના કાર્યક્રમના સમાપનમાં પૂજા સોનીનો સ્વર સાંભળીએ.

0: સાથે લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અમારું હવે પછીનું પ્રસારણ અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વેપાર આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો માછીમાર કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ થવી અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. મણિપુરના કાંગપોક્ટી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. ઇઝરાયેલ અને લેબનોન શાંતિ વાટાઘાટોનો નવો તબક્કો યોજાશે. અમેરિકાએ ઇરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વર્ષ 2018-19ના સ્કોલરશીપ કબૂલના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી. ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે ઉર્જા રાજ્યમંત્રીના હસ્તે 93 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અમદાવાદની વાસણી બેરેજમાં માત્ર 35 દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ થઈ. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ઉદ્દેશથી વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઈવ અંતર્ગત 44 બાળકોને ઉગારવામાં આવ્યા. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને આગામી 2 દિવસ આસામ, મેઘાલય, ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: Attention. Hello?
1: Hello.
0: નમસ્કાર મિત્રો, હેલો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના સફરમાં આપની સાથે આપની હમસફર હું છું ઈશિતા. સ્વાગત કરું છું આપનું અને હાજર છું આપની પસંદગીના ગીતો અને

0: હેલો હેલો,
1: કેમ
0: બસ મજામાં. કોણ બોલો છો ને ક્યાંથી બોલો છો?
1: જિલ્લાના
0: હા જી, શું નામ આપનું?
1: અબ્દુલ કાદર પટેલ.
0: શું કરો છો?
1: અમારે તો હસ્તકલાને જ કામ છે અને અમારી કચ્છમાં તો તમને ખ્યાલ જ છે કે ચોરી ચકુની હસ્તકલા થાય છે, એવી રીતે ભુજોડીમાં વરાટ નું કામ થાય છે, વણકર જે વરાટ નું કામ કરે છે. અને આમ જોવા જઈએ કે દરેક દરેક રીતે હાથ ભરાટ, મોતી ભરાટ, એ બધું ઘણું હાથથી કામ થાય છે. હાથથી થાય હસ્તકલા. હસ્તકલા આપણે એવું કહી શકીએ કે એકદમ વિસ્તારમાં ગામડામાં જેમ જ્યાં કઈ કઈ પણ જેને પાણી પર થાય છે ત્યાં બિચારી ગરમી છે અને પવન પણ લાગે છે અને તાપે છે, પણ તાપ એવો છે ને કે એકદમ બપોરના એકદમ મધ્ય બપોર લાગેલો પડે એવો તાપ પડી રહ્યો.
0: હવે 21મી ના રવિવારે વિશ્વ યોગ દિવસ ગયો, તમને ખબર છે?
1: લોકો યોગ ને હજી પણ સમજે, શરીર નિરોગી રહે છે અને દરરોજ કરવું જોઈએ, એક દિવસ માટે નહીં, દરરોજ નિયમિત યોગ કરવું જોઈએ. આપણે માંદગી થી દવા થી બધી રીતે બચી શકીએ.
0: કયું ગીત સાંભળશો?
1: આજે લતા મંગેશકર ના અવાજ માં કોઈ પસંદગી આવી હોય તો એનાથી વધારી ગઈ. બીજા ની સાથે કોઈ પણ જૂના કલાકાર મુકેશ છે અને એની જે પણ હોય એના આપણે જોઈન્ટ કરી દેજો ગીત, બરાબર ને? તો શું બહુ જન હોતા હોય અને બહુ જન શું કહે, આપણો એક જ ગીત ના બે મિત્રો ને સમાવેશ મળી શકે તો એક હજી એક મિત્ર ને ન્યાય મળી શકે એવો મારી ભાવના છે. શ્રોતા મિત્રો પ્રત્યે ભાવના છે અને આકાશવાણી નો સમય બચાવવું એ પણ મારી ભાવના છે.

0: हेलो।
1: તમને કઈ ખબર છે વિશ્વ યોગ દિવસ ઉપર?

મિત્રો, આપણે ઈચ્છીએ કે આપણે સતત વાતો કરતા રહીએ અને વાતો અને ગીતોનો આ અવિરત પ્રવાહ ચાલતો રહે, પણ સમય આપણને કેમ કરતો રોકી રહ્યો છે. આજના આ કાર્યક્રમનો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે, પણ હા, આપ ફોન કરતા રહેજો અને સાંભળતા રહેજો આકાશવાણી અને અમને આવજ મળતા રહેજો. તો ફરી મળીશું આવા જ કોઈ કાર્યક્રમ સાથે. અત્યારે આપની રજા લઈશું. ઈશિતાના નમસ્કાર.

नमस्कार, प्रस्तुत छे त्यारे मुख्य समाचार। भारतीय शेर बजारमां प्रारंभ पछाड़ा बाद घटाड़ो साथे कारोबार करी रह्यो छे। राष्ट्रपति द्रौपदी मुर्मू आज सांजे राष्ट्रपति भवनमां बीजा नागरिक सम्मान समारोह दरमियान 65 पद्म पुरस्कारो एनायत करशे। केन्द्रीय लघुमती बाबतो, मत्स्य उद्योग, पशुपालन अने डेरी राज्यमंत्री जॉर्ज कुरियाने केन्द्रीय मंत्री परिषदमांथी राजीनामुं आप्युं। उपराष्ट्रपति सीपी राधाकृष्णने डॉ श्यामाप्रसाद मुखर्जीनी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पण करी। शिक्षक भर्ती परीक्षामां छेड़छाड़ना कथित केसना संदर्भमां ईडीना चेन्नई, तिरुचिरापल्ली, कोइम्बतूर अने मदुराईमां 18 जग्या पर दरोडा। देशमां 5 लाखथी वधु लोकोए अंगदाननो संकल्प लीधो। अमेरिकाना यजमान पदे वॉशिंग्टनमां इजरायल अने लेबनोनना अधिकारीओ वच्चे वाटाघाटो योजाशे। अमेरिकाए भारतना M777A2 अल्ट्रालाइट होवित्जर माटे 230 मिलियन US ડોલરના પેકેજની જાહેરાત કરી। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ। આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા માટે અંતરિયાળ વિસ્તારમાં સ્કૂલ ઓન વ્હીલ્સ બસનો શુભારંભ કર્યો। કચ્છમાં નવાગામમાં આવેલા ગોરખા અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ રહેશે। રાજપીપળા કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આજે બિહાર, અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, તેલંગાણા, કેરળ અને દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી। ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1, જ્યારે નોર્વેએ ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2 પરાજય આપ્યો। અને હોકીમાં ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે। હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।

problém zamedziť drobťu Arctic sweatshirt a nekáž to podľa mňa malým odigárom a gulavý besiči. Se vyhodžíme rúbe čistomienu a nepitrú sa tak mňansi tánu kaveri, vydvalené a mne, šušen, a ne ekaltánu bôg mňu vúbaleči. Vyšlo Burma je bôg čo vyskorúrky vodu striju, vydvalú hovanú a kajú kaheči. Vyčaru to chra, a tavom korúrky vodu váľku, vydvá matávna učerpa na peči. Džu ik matá varibí a ne bídbal na živky hli, to tady si dýl sír, a mnori pekýl porpadeči. A ik samadžik samkloci. Džu apri a samkloni moč buď mehikorie. To apri ik svestre samadžini kalpne. Ty vidíte parišu. Sa všestre samgoršu, samadžik, artik, ty dharmik sahitne, a nejka kararuti tata vystapen, a ne starantorne karare vidva banty strioni stipi, muškel baneči. COVID-19 महामारी ने कारण पर मोटी संख्या में महिलाओं विधवा बनी तो इन्हें असंख्य महिलाओं से जन्मपति कोई कारण गुम के गायब थी गया होने लीजिए तमने विधवाओं से जीवन पसार करव पड़े आई परिस्थिति में जरूरी है कि विधवाओं ने व्यक्तिगत अनुभवों और जरूरियातों प्रति जागृति फैलाई और दरेक प्रकार तमने सम्मान भरू जीवन जीववा मिले અનેક દશકાઓથી વિધવાઓને વારસાના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહી છે. જીવનભરના સાથી એવા પતિના મૃત્યુ પછી સ્ત્રી પાસેથી મિલકત પડાવી લેવાય છે કે પછી પૂર્વગ્રહો અંધશ્રદ્ધા વહેમ કે શંકાના કારણોસર તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે. વિશ્વભરમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને વૃદ્ધાવસ્થાના પેન્શન મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે એટલે પતિના મૃત્યુ બાદ મહિલાઓને નિરાધાર બનવું પડે છે. વિધવાઓ પાસે પોતાનું અને સંતાનોનું ભરણ પોષણ કરવા માટે બેંક ખાતાની સુવિધા ન હોય તેવું પણ બને. નિરાધાર માતાવાળા પરિવારો અને એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ ગરીબીના બોજા હેઠળ વધુ દબાતી જાય છે. સમગ્ર વિશ્વ ડિજિટલ ટેકનોલોજી અને સંપર્કના નવા માધ્યમોથી નજીક આવી રહ્યું છે ત્યારે વિધવા જીવન જીવતી અને મુશ્કેલી અનુભવતી મહિલાઓના પ્રશ્નો પર ધ્યાન આપવાની ફરજ આપણા સૌની બની રહે છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિધવાઓની સમસ્યાઓ અને તેમના અનુભવો તરફ લોકોનું ધ્યાન ખેંચવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે 2011 થી 23 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે નિશ્ચિત કરવામાં આવ્યો છે. વિશ્વભરની લાખો વિધવાઓ અને તેમના પર આશ્રિત સંતાનો કે પરિવારજનોને નડતી ગરીબી, પ્રણાલીગત અન્યાય અને સામાજિક બહિષ્કારની સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસ સમર્પિત છે. ઇનવિઝિબલ ક્રાઇસિસ એટલે કે અદ્રશ્ય કટોકટી તરીકે ઓળખાતું વૈધવ્ય વૈશ્વિક સ્તરે અંદાજે 26 થી 30 કરોડ મહિલાઓને અસર કરે છે, જેમાંથી લગભગ 10 માંથી 1 મહિલા અત્યંત ગરીબીમાં જીવન જીવે છે. સંસ્કૃત ભાષામાં ધવ એટલે પતિ અથવા પુરુષ. જે સ્ત્રીનો પતિ હયાત હોય તે સધવા અને જેનો પતિ હયાત ન હોય તે વિધવા. પરંપરાથી પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં વિધવાઓ અશુભ મનાતી, કોઈ પણ શુભ પ્રસંગે તેમની હાજરી અઈચ્છનીય ગણાતી નહીં. આ પ્રકારની માન્યતાઓ વચ્ચે આજે પણ સમાજ વિધવાને અનેક સંદર્ભોમાં સમાન હક અને દરજ્જાથી વંચિત રાખે છે. ભારતમાં 19મી સદીના સમાજ સુધારા આંદોલને સ્ત્રીઓના સામાજિક દરજ્જાને કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. તેમાં વિશેષ કરીને વિધવાઓની પરિસ્થિતિ સુધારવા માટે અને વિધવા વિવાહના મુદ્દે અસરકારક પ્રયત્નો થયા. 19મી સદીમાં હિન્દુઓની ઉપજ્ઞાતિઓમાં વિધવાઓ પર અનેક સામાજિક ધાર્મિક બંધનો હતા, જેવા કે મુંડન કરાવવું, અલોરું ખાવું કે એક વાર ખાવું, શૃંગાર કરવા નહીં, ખૂણો પાડવો વગેરે. ઈસવીસન 1829માં સતી પ્રથા પ્રતિબંધ

લુમ્બા ફાઉન્ડેશનના સ્થાપક લોર્ડ રાજ લુમ્બા પાસેથી મળે છે. તેમની માતા પંજાબમાં રહેતા શ્રીમતી પુષ્પાવતી લુમ્બા 1956માં જ્યારે વિધવા બન્યા ત્યારે તેમની ઉંમર 37 વર્ષની હતી. તેમના પર 7 બાળકોની જવાબદારી હતી. તે સમયે સમાજની ટીકાઓ વચ્ચે પણ તેમણે હિંમત ના હારી. પુષ્પાવતીજીના જીવન અને તેમણે કરેલા સંઘર્ષમાંથી જ વિશ્વભરની વિધવાઓ માટે એક આંદોલન જન્મ્યું. 25 વર્ષથી વધુ સમયથી કાર્યરત ધ લુમ્બા ફાઉન્ડેશન વૈશ્વિક સ્તરે વિધવાઓના અધિકારોનું સમર્થન કરે છે. આ ફાઉન્ડેશને એવા અભિયાનનું નેતૃત્વ કર્યું જેના પરિણામે 2011માં યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ઇન્ટરનેશનલ વિડોઝ ડે ની જાહેરાત કરી. કોઈ પણ વિધવાને સહન ન કરવું પડે, વિકાસની ગતિમાં એ પાછળ રહી ન જાય એ માટે આ સંસ્થા કાર્યરત છે. આ દિવસનો મુખ્ય હેતુ વૈધવ્યને માત્ર એક વ્યક્તિગત કે ખાનગી દુર્ઘટના તરીકે રાખવાને બદલે તેને માનવ અધિકારો અને વૈશ્વિક વિકાસની મુખ્ય ધારાની પ્રાથમિકતા બનાવવાનું છે. આ દિવસના કેટલાક હેતુઓ પણ આપણે જાણીએ. વિધવાઓ જ્યારે તેમના ઘરની મુખ્ય આવક ગુમાવે છે, ધિરાણ મેળવવામાં અસમર્થ બને છે અથવા વેતનમાં ભેદભાવનો સામનો કરે છે, ત્યારે તેઓ જે ગરીબીની સ્થિતિમાં ધકેલાઈ જાય છે તેની સામે લડવું. વિધવાઓને તેમના હકના વારસા, જમીનની માલિકી અથવા તો તેમના બાળકોના પાલન પોષણનો હક નકારતા રૂઢિગત અને ધાર્મિક કાયદાઓને પડકારવા, હિંસક અથવા અપમાનજનક શોક અને અંતિમ સંસ્કારની વિધિઓને વ્યવસ્થિત રીતે નાબૂદ કરવી, વિધવાઓને અપશુકન્યા, શ્રાપિત અથવા સામાજિક રીતે બહિષ્કૃત ગણતા ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક કલંકોને દૂર કરવા, અને એ વાત પર ભાર મૂકવો કે જો લાખો વિધવાઓ પ્રત્યે ધ્યાન નહીં અપાય, તેમને પાછળ છોડી દેવામાં આવશે, તો સ્ત્રી પુરુષ સમાનતા અને ગરીબીનો અંત કેવી રીતે આવશે. વૈશ્વિક સ્તરે આનું અમલીકરણ સંયુક્ત રાષ્ટ્રની યુએન વિમેન સહિતની સંસ્થાઓ, વિવિધ દેશોની સરકારો અને બિન સરકારી સંસ્થાઓ જેવી કે ગ્લોબલ ફંડ ફોર વિડોઝના સંયુક્ત પ્રયાસો દ્વારા થાય છે. નાણાકીય સાક્ષરતા, સૂક્ષ્મ ધિરાણ એટલે કે માઇક્રોલોન અને વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો વિધવાઓ સ્વતંત્ર આજીવિકા મેળવી શકે. 2012 પછી લુમ્બા ફાઉન્ડેશને ભારતમાં તેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા. સિવણ મશીન અને કૌશલ્ય પહેલ દ્વારા હજારો વિધવાઓને કપડા બનાવવાની તાલીમ મળી, સાથે સિવવાનું મશીન આપવામાં આવ્યું. જેલની અંદરની વિધવાઓ અને વારાણસીની વિધવાઓને ટેકો આપતી યોજનાઓ પણ અમલમાં મુકાઈ. વારાણસીમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમ અંતર્ગત 5,000 મહિલાઓને તાલીમ અને સાધનો આપવામાં આવ્યા હતા. વિધવાપણ કે વૈધવ્ય એ માત્ર વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ એક વૈશ્વિક માનવ અધિકારનો મુદ્દો પણ છે, જે ઊંડે સુધી રહેલી સાંસ્કૃતિક પ્રથાઓ, કાયદાકીય અન્યાય અને સામાજિક ઉપેક્ષા દ્વારા ટકી રહ્યો છે. આ વાસ્તવિકતાને બદલવા માટે આંતરરાષ્ટ્રીય જાગૃતિ, રાજકીય ઇચ્છાશક્તિ અને સામૂહિક પગલાની જરૂર છે. એવું જોવા મળે છે કે પરિવારો આર્થિક જવાબદારીઓથી બચવા માટે વૃદ્ધ અથવા અસહાય વિધવાઓને પરછોડી દે છે. આવી હજારો મહિલાઓ વૃંદાવન અને વારાણસી જેવા શહેરોમાં સ્થળાંતર કરીને નાની ઓરડીવાળા આશ્રમમાં રહે છે અથવા ભિક્ષા અને દાન પર નિર્ભર રહે છે. પરંપરાગત ભારતીય પરિવારોમાં મોટાભાગની મહિલાઓ પાસે સ્વતંત્ર આવક, બેંક ખાતું કે નાણાકીય સાક્ષરતા હોતી નથી. તેથી પતિના અચાનક મૃત્યુથી તેઓ લાચાર બને છે, તેમનું શોષણ થાય છે. ભારતમાં અનેક બિન સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ વૃંદાવન જેવા સ્થળોએ બુનિયાદી સ્તરે કામ કરે છે. શેરીઓમાં રજાઓ ત્યાજી દેવાયેલી વિધવાઓનો બચાવ કરે છે, આશ્રય સ્થાનો ચલાવે છે, આરોગ્ય સંભાળ પૂરી પાડે છે અને દર મહિને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ

Será bari sen stavi dvarna siva i vratkam, a varbati bavana, te parjavarani nuksan na kare devici jivastuana nirmaljevi arthik pravrutioni tali napriče. Arthik rite atma nirbar bavavine vidvarnu svadhyman puno stapit kareče. A hetu ne samarpit rashtriya starna mukhya karakram che, Indira Gandhi rashtriya vidva pension yojana, je gramir vikas mantralay dvara, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ચલાવવામાં આવે છે. આ કેન્દ્રીય માળખાની સાથે વિવિધ રાજ્ય સરકારોએ પણ યોજનાઓનો વ્યાપ વધારવા અને સહાયની રકમ વધારવા માટે સમાંતર અથવા પૂરક યોજનાઓ અમલમાં મૂકી છે. આનું એક ઉદાહરણ છે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા બહેનો માટેની આર્થિક સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતી મહિલાઓને સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયાની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયાની આવક મર્યાદા ધરાવનાર વિધવા બહેનો માટેની ગંગા સ્વરૂપા પેન્શન સ્કીમ અંગે વધુ માહિતી ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. આ દિવસ વિધવાઓને તેમના સંપૂર્ણ અધિકારો અને સન્માન અપાવવા તરફ પગલાં લેવાની એક ઉત્તમ તક છે. આમાં તેમને તેમના વારસાગત અધિકાર, જમીન અને ઉત્પાદક સંસાધનોમાં યોગ્ય હિસ્સો મેળવવા અંગેની માહિતી આપવી, માત્ર વૈવાહિક સ્થિતિ પર આધારિત ન હોય તેવા પેન્શન અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી, યોગ્ય કામ અને સમાન વેતન આપવું, તેમજ શિક્ષણ અને તાલીમની તકો પૂરી પાડવાનો સમાવેશ થાય છે. વિધવાઓને પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ બનાવવાનો અર્થ એ પણ છે કે સમાજમાંથી તેમને બહિષ્કૃત કરતા કે બાકાત રાખતા સામાજિક કલંકો અને ભેદભાવપૂર્ણ કે નુકસાનકારક પ્રથાઓને

0: છે કે સમાજની સામૂહિક માનસિકતા બદલવી પડશે. વિધવા સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ માયાનો નહીં, પરંતુ સન્માનનો હોવો જોઈએ. સ્થાનિક સ્તરે વિધવા બહેનોને રોજગાર અને શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને તેમનો વારસો, મિલકત અને કાયદાકીય અધિકારો મળે. પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમના પ્રશ્નોને પ્રાધાન્ય મળવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસ જાહેર કર્યો છે, પરંતુ વાસ્તવિક ફેરફાર આપણી આસપાસ આપણા ઘરોથી શરૂ થવો જોઈએ. આપણે એક એવો સમાજ બનાવવો છે જ્યાં કોઈ પણ સ્ત્રીને તેના પતિના મૃત્યુ બાદ પરિત્યક્ત કે અસહાય ગણવામાં ન આવે. વિધવા બહેનોની શક્તિને ઓળખવી એ કોઈ પરોપકાર નથી, પરંતુ એક નૈતિક ફરજ છે. દરેક વિધવા બહેનને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, અને આ અધિકાર અપાવવો એ આપણે સૌની જવાબદારી છે. નમસ્કાર.
1: આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ દિવસે ડોક્ટર દ્રષ્ટિ પટેલને આપ સાંભળી રહ્યા હતા. આલેખ નીતિ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. સમય ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખી, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.

0: सतर्क रहो।
1: नमस्ते बहनों, नमस्ते दादाबेन, नमस्ते बहनों, नमस्ते जिन्नाबेन। बहनों जिंदगानी केटली वो छे जवानी केटली पर प्राणी लगनी छे मजानी केटली पारवा पर तो बधाई अवकार हो देश सुधी पहुंचो ने तो जाने खानदानी केटली अंध थे पूछू तने पर तू जरा विचार जे जुलम तारा केटला ने मेहरबानी केटली एक पल नक्की नथी ने वात भो भव नी करो लाखना सौदा करो पर आमदनी केटली आम तो रेखा प्राणी ने हाथ में लांबी गणी तड़पवानी केटली ने मानवानी केटली आज थी मैं पर बधिया मांगणी बाकी मूकी मांगवानी केटली अने पामवानी केटली तो आ बधी लागणीओनी आપણીની અને હિસાબની વાતો પરથી મૂકી અને તમારી સાથે તમારા પત્રો અને પ્રત્યુત્તર સાથે ઉપસ્થિત છે આપની દોસ્ત ધારા અનુજીજ્ઞા શરૂઆત કરીએ કાર્યક્રમની આજના પ્રથમ પત્ર સાથે કાર્યક્રમના પ્રથમ પત્રમાં એ છે શાંતિની અને પંચાંગના થુક્યા

कार्यक्रम में विभिन्न पत्र आए हैं, तो आप पत्र मिले श्री भावनगर तालुका में गणेशा गांव में भुक्वाड़ा में अपना नियमित श्रोता मित्र पोपट भाई रायवाणू तेमनी साथे छे पिंशु मकवाणा शांतुबेन हंसाबेन हर्षाबेन और समस्त मकवाणा परिवार। તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહયોગ કાર્યક્રમ હંમેશા માટે લાજવાબ હોય છે અને ધરમેન પોપટભાઈએ ફરમાઇશ કરી છે કે કાર્યક્રમમાં નાના બાળકોને સુવડાવવા માટે ગવાતા હાલોળા રજૂ કરો, તો પોપટભાઈ આપનું આ સૂચન અમે નોંધી લઈએ છીએ, અનુકૂળતાએ ચોક્કસથી રજૂ કરીશું। તો પોપટભાઈ આ જ રીતે સહયોગ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને પત્ર દ્વારા પ્રતિભાવ પાઠવતા રહેજો। હવેના પત્ર મળ્યો છે પરમાર અમિત કમલેશભાઈનો, ગામ સરસિયા તાલુકો ધારી જિલ્લો અમરેલીથી। સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કેજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન તથા જયેશભાઈ। તેઓ લખે છે કે સહયોગ કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટક, ગીત, આરોગ્ય વિશે માહિતી તથા માહિતી શિબિર ઉપયોગી જ્ઞાનવર્ધક લાજવાબ કાર્યક્રમ હોય છે અને ખૂબ સુંદર હોય છે। તો જિજ્ઞાબેન, આપણે પરમાર અમિત કમલેશભાઈને આપણા સહયોગ કાર્યક્રમમાં પ્રથમ અને નિયમિત પત્ર તરીકે આવકારીએ છીએ અને આશા રાખીએ કે નિયમિત રીતે આપણો કાર્યક્રમ સાંભળતા રહે અને લાગણી એમના પત્રો દ્વારા વહેતી મૂકતા રહે। કાર્યક્રમમાં વધુ પત્ર મળ્યો છે ભાવનગર થી પ્રેમચંદ્રભાઈનો, તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહયોગ કાર્યક્રમ અમારો ખૂબ મનપસંદ કાર્યક્રમ છે। તેમાં જે ધારાબેન અને જીજ્ઞાબેને જે 90 વર્ષની પ્રસારણ યાત્રા વિશેની જે વાતો કરી તે અમને ખૂબ પસંદ પડી। એમનો જે ચિતાર આપ્યો એ અમને મીઠી વાણી થકી અમને ખૂબ ગમ્યો અને આકાશવાણી ભુજના સહયોગ કાર્યક્રમમાં પત્રો અને પસંદગી રજૂ થાય છે તે સાંભળવાની અમને ખૂબ મજા આવે છે। તો પ્રેમચંદ્રભાઈ આ જ રીતે સહયોગ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને નિયમિત રીતે પત્રો પાઠવતા રહેજો અને કાર્યક્રમમાં હર હંમેશ આપણને જે સરસ મજાની પોતાની કવિતાનું રસપાન કરાવે છે એવા અંજારના અલ્પા નિર્મળ અમીને આપણને પત્ર મળ્યો છે, તેમાં તેઓ લખે છે કે વરસે તે જળ ન વાદળ વગર, લખાય કવન ન કાગળ વગર, છો ચમકતા મોતી સમંદરમાં, વર્ણ ચમકે ન ઝળકણ વગર, હો જગમર્શન સાથે સારા સરી, ગમતા મળે ન અંજર વગર, જીવન ભરેલું મુશ્કેલીઓથી, ધીરજ ખોવી ન ફળ વગર, હોય જો આત્મ રાજી રાજી, અદૃશ્ય રહે ને જળવાઈ વગર, સુખ દસ્તક નથી આપતું કદી, વ્યથાઓ ભરે ન પળ વગર। અને સાથે સાથે જામનગર થી દેવેન્દ્રસિંહ રાઠોડ નો પણ આપણને સંદેશો મળે છે અને તેઓ પણ આપણા આકાશવાણી ભુજના સહયોગ કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્ર છે અને તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, માહિતીસભર વાતો અને અનિયમિત ચકાકીદાર વાનગીઓ વિશે જે જાણકારી આપણે એમને આપીએ છીએ ને જીજ્ઞાબેન, એમને ખૂબ ગમે છે અને સાથે સાથે ભાવિની પંડ્યાનો જે વાર્તાલાપ હતો ચાલુ તરવરની ભજી અને સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ રસો એ શીર્ષક હેઠળ જે કાર્યક્રમ રજૂ થયો તે સાંભળવાની ખૂબ મજા આવી। તો આ રીતે ધર્મેન્દ્રસિંહભાઈ આપ કાર્યક્રમ સાંભળતા રહ્યો

અભિનયપત્ર આપીને મળ્યો છે ધીરજ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. આકાશવાણી ભુજનો સહયોગ પસંદ કાર્યક્રમ છે. જીજ્ઞાબેન, ધારાબેન સહયોગ કાર્યક્રમના શ્વાસ છે. એમની મીઠી પ્રેરક વાતો જીવન ઉપયોગી હોય છે. સાથે સરસ કવિતાઓનું પણ આપ તમને બહેનો સરસ પઠન કરો છો. અરમણી વાનગીઓ અને રેસીપી પણ સરળ ભાષામાં કહો છો. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આકાશવાણી ભુજ કેન્દ્રએ જે શ્રોતાઓને જ્ઞાન સાથે મનોરંજન પહોંચ્યું છે, કેન્દ્રની પ્રસારણ ક્ષમતા ઓછી હોવા છતાં પણ લોકપ્રિય કાર્યક્રમોને ભરમાર કરે. આજે જૂનો દિવસો યાદ કરીએ તો આદરણીય મદનકુમાર અંજારિયા, ખોયમ રમેશભાઈ જાની, પ્રભાબેન ચૌહાણ, સ્વર્ગવાસી ઉમર સમાન, જયેશભાઈ રાવલ, ભરતભાઈ અગ્નિ, ભગીરથભાઈ, ભરતભાઈ ચતવાણી, પ્રયોગભાઈ વૈદ્ય, ડોક્ટર મીરાબહેન સૌરભ, દીનાબહેન, સુધાબહેન, મનોજભાઈ સોની, કલ્પનાબેન, ભૂમિબેન, સમૃદ્ધિબેન, ધારાબેન, જીજ્ઞાબેન, સ્મિતાબેન, હર્ષાબેન, ચિત્રાબેન, કન્નીબેન અને કઈ કેટલાય નામો હશે જેઓની આકાશવાણી ભુજની લોકપ્રિયતામાં અગત્યનું યોગદાન રહેલું છે. અગાઉ બહેનોનો કાર્યક્રમ રજૂ કરતા સેવાનિવૃત્ત એવા એનાઉન્સર બહેનોની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા વિનંતી. સાથે સહયોગના માધ્યમથી આકાશવાણી ભુજની સેવાનિવૃત્ત કાર્યક્રમ અધ્યક્ષ તેમજ અન્ય અધિકારીગણ તેમજ એનાઉન્સર ભાઈ બહેનની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા નમ્ર અરજ. આપણે પરિવારના સભ્યો ભલે અલગ અલગ ઘરોમાં રહેતા હોય પણ સાંજનું જમવાનું એક સાથે જમીને તો એકબીજાની સુખ દુઃખ સમસ્યાઓ જાણી શકાય તેમજ એક પરિવારની ભાવના મજબૂત થાય. સહયોગ કાર્યક્રમ થકી શ્રોતાઓનું મિત્રતામાં વધારાનું યશ આપ બંને બહેનોને તેમજ સહયોગ ગ્રુપને એક તરફને બાંધનાર આદરણીય કિરીટભાઈ, પ્રદીપભાઈ, નરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, વિભાભાઈ, વાધુભાઈ, પ્રમણચંદ્રભાઈ, અરિનભાઈ, રમણભાઈ, પોપટભાઈ, રૂપેશભાઈ, ધીરજભાઈ ગુજર, રમેશભાઈ, નંદુબેન, અલ્પાબેન, અલ્પાબેન, આરતીભાઈ, અમિતભાઈ, જગદીશભાઈ ગોહિલ આ સૌને જાય છે. આ લોકપ્રિય કાર્યક્રમ અમને સતત પ્રેરણા તેમજ અમારા આશીર્વાદ હોય એવા

વ્યવસાયો ને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ બનવા અને રોજગાર સર્જન ને વેગ આપવામાં મદદરૂપ બનશે. એક લેખ માં તેમણે કહ્યું કે 15 જુલાઈ થી અમલમાં આવનાર આ કરાર બ્રિટન માં ભારતીય માલ સામાન માટે વિવિધ ક્ષેત્રો માં વ્યાપક બજાર પહોંચ પ્રદાન કરશે. 99% ટેરિફ સમાપ્ત થઈ જશે અને નિકાસ માં વધારો થશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી શ્રી કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ભારતના યુએસ એમ્બેસેડર સર્જીઓ ગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ ભાગીદારી સતત વધી રહી છે અને પ્રસ્તાવિત વેચાણ પૂર્ણ થવાના આરે છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે લેલોન વોલ્ફે ગામ અને આસપાસના વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મણિપુર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને સેનાના કર્મચારીઓ સામેલ હતા. 3 દિવસ સુધી ચાલેલા તપાસ અભિયાન દરમિયાન સુરક્ષા દળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળો દ્વારા 17 બંદૂક અને AK-47 રાયફલ સહિત 40 હથિયારો જપ્ત કરાયા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીએ નિર્ભયતાથી દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની અતુટ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ને ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ED એ જણાવ્યું કે આ કાર્યવાહી CBI દ્વારા 2017માં નોંધાયેલી FIR પર આધારિત છે. પોલીસે 2021માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ છે. દેશના આરોગ્ય અધિકારીએ 267 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કુલ 371 દર્દીઓ ક્વોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યારે 112 લોકો સ્વસ્થ થયા હતા. રવિવારે કુલ 202 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 60 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. એકંદરે મૃત્યુદર 25.5% હતો. પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટમ ટેકનોલોજીમાં અમેરિકાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી 2 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ઓર્ડર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ગણતરી કરવા સક્ષમ ક્વોન્ટમ કમ્પ્યુટર વિકસાવવા માટેનો રાષ્ટ્રીય પ્રયાસ છે. તેનો હેતુ આગામી 5 વર્ષમાં ક્વોન્ટમ સક્ષમ સેન્સર અને નેટવર્ક્સને આગળ વધારવાનો છે. બીજો ઓર્ડર ફેડરલ એજન્સીઓને 2031 સુધીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં પરિવર્તિત કરશે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1 પરાજય આપ્યો. અન્ય એક મેચમાં નોર્વે આજે ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2 હરાવ્યું. ફ્રાન્સે આજે ગ્રુપ આઈના મુકાબલામાં ઇરાકને 3-0 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન આર્જેન્ટિનાએ ગઈરાત્રે ઓસ્ટ્રિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મેળવ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 2 ગોલ કર્યા હતા. તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બની રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના

मलिका

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મુકુલા પરમાર વાંચે છે. સૌ ગુણ્યા સૌ આગળ વધ્યાના નામ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો. મહેસાણાના વડનગરની બેયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની પ્રતિબદ્ધતાની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને સંચાલક મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજીને શૈક્ષણિક ગુણવત્તા બાબતે પરામર્શ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અમરાજની 3 સરકારી શાળાઓના 502 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આમ કહ્યું હતું. તેમણે વાલીઓને SMCના માધ્યમથી શાળાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરની 47 પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે બાળક ભણી ગણીને આગળ વધે તેના માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.
1: શિક્ષકો જે પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રકારે નિશ્ચિત દફતર, શાળાઓ, સ્કૂલ વ્યવસ્થાઓ, પાણીની સુવિધાઓ, આ બધી વ્યવસ્થાઓ કે આજે આપણી સરકારી સ્કૂલમાં કરતી પણ ના હોય, ગરીબ મધ્યમ વર્ગની શ્રમિકનો બાળક એ ભણે અને એને સમાજની સરકાર એકલા આત્મલાભ નથી, આ પ્રકારનો ભાવ પણ આ કાર્યક્રમો દ્વારા જોવા મળે છે.
0: રાજ્ય દ્વારા અગરિયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ એન્ડ બેઝ રણશાળા પહેલ શરૂ કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિક આશ્રમ એસટી ડેપો ખાતેથી 28 રણશાળાની બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે, ત્યારે ગુજરાત એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળા માટે એસટીની વેસ્ટ બસમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે આ 28 રણશાળા બસ આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. બસમાં 20 વધુ બાળકો માટે સોલાર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીની વ્યવસ્થા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. અગરિયા પરિવારના બાળકોને આ બસમાં ક્લાસ થકી ભણતર આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો. મોડી રાત્રે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી શ્રી સંઘવીએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને સહકાર પર ચર્ચા કરી. બેઠકમાં અધિકારીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરી આગામી પગલાં નક્કી કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. સાથે જ અગાઉથી ખરીદેલા મોબાઈલ સીમ કાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરી સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે જાણ થતા જ 19:30 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચમાં વીજ વિભાગે હાથ ધરેલી વિશેષ ચેકિંગ ડ્રાઈવમાં 25 ગેરરીતિઓ ઝડપીને સંબંધિત ગ્રાહકોને 36 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઝુંબેશ દરમિયાન કુલ 1116 વીજ કનેક્શનની તપાસ કરાઈ હતી. વીજ વિભાગની 22 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદેલાલ, ચાવજ અને હૈદરવા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વીજ ચોરી, ગેરકાયદેસર જોડાણ અને નિયમ વિરુદ્ધ વીજ વપરાશના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ હતી. समाचार आप आकाशवाणी ना अहमदाबाद वडोदरा केन्द्र पर थी सांभळी रह्या हता। आ समाचार नु जीवंत प्रसारण आप अमारी यूट्यूब चैनल एआईआर न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરો।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધરતીપુત્રોએ વાવણી કરી દીધી છે અને હાલ ચોમાસાના પ્રથમ સાર્વત્રિક વરસાદની અતરતાથી રાહ જોવાઈ રહી છે. જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લાની બાળ સુરક્ષા અને અધિકાર અંગે કાર્યરત સમિતિઓ, પદાધિકારી અને અધિકારીઓ માટે ઝોનલ કક્ષાના વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ગુજરાતમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા, તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરાઈ હતી. વર્કશોપમાં ભાગ લેનાર છ જિલ્લાના સીડબ્લ્યુસી અને જેજેબીના 150 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આવનાર સમયમાં ગુજરાતમાં બાળ લગ્ન, બાળ ગુનાઓ અંગે હજુ વધુ જાગૃતતા અને બાળ કાર્યાલયના વધુમાં વધુ કાર્ય થાય તે માટે માહિતી અપાઈ હતી. બોટાદ શહેરની અવની ચાવડાનું બીસીસીઆઈ દ્વારા અંડર-19 મહિલા વુમેન્સ ટીમમાં સિલેક્શન થયું છે. સૌરાષ્ટ્રમાંથી અવનીની એકમાત્ર પસંદગી થઈ હોય બોટાદ જિલ્લા માટે ગૌરવની બાબત છે. હાલ તે અંડર-19 મહિલા વુમેન્સ ટીમ સાથે ચેન્નાઈમાં છે. અવની ચાવડાએ આ માટે બોટાદની સમરસ એકેડેમી અને કોચ કિરણ સોલંકીનો આભાર માન્યો હતો. શિક્ષણમંત્રી રવિભાઈ જાડેજાએ તેની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. બોટાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કૃષિ ક્ષેત્રના તજજ્ઞ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે હાજર ખેડૂતોને માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા સમજાવાયા હતા. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેમજ અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં વારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં તથા જિલ્લા કલેક્ટર હર્ષદ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત ગઢડા તાલુકાની મામલતદાર કચેરી ગ્રાઉન્ડ, વરવાળા તાલુકાના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર, બોટાદ તાલુકાના મોડેલ સ્કૂલ ખાસ રોડ તથા રાણપુર તાલુકાના ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમ યોજાયા હતા. જિલ્લાના 250થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ થયા હતા, જેમાં સાળંગપુર જેવા આઇકોનિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં અંદાજે 75,000થી વધુ લોકોએ ભાગ લઈ યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બોટાદ પ્રભારી મંત્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રેવાભાઈ જાડેજાની અધ્યક્ષતામાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગોની લોક કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા. શિબિર દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત આશરે 30 જેટલા લાભાર્થીઓને સીધો લાભ અપાયો હતો. જિલ્લા માહિતી કચેરી બોટાદ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો અને પ્રકાશનોનું પણ વિતરણ કરાયું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી સોનાલીબેન શાહ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બોટાદ ખાતે કરાયું હતું, જેમાં 33 બોટાદ રક્ત એકઠું કરાયું હતું. કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાત સાથે બોટાદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લાની જુદી જુદી સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં રાજ્ય તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ મુલાકાત કરી બાળવાટિકા, ધોરણ 1 તેમજ ધોરણ 9માં નવા વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ શાળા છોડી ગયેલ બાળકોના પુનઃપ્રવેશ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનું સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો.

થયા ત્યારે પંજાબી ડ્રેસ પહેરેલ છે, તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા બોલી શકે છે. તારીખ 20 ફેબ્રુઆરી 2026 રોજ બપોરે 12:50 દરમિયાન તેઓ કોઈને પણ કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે. રાવાસિંહ નાડા ખોખરી ફળિયું, તાલુકો સાયરા, જિલ્લો પંચમહાલ. અમરખા મસ્તીખા બલોચ, ઉંમર વર્ષ 53, ઊંચાઈ 5 ફૂટ 1 ઇંચ, રાવાસી બુધા ગામ, તાલુકો સિહાર, જિલ્લો ભાવનગર. તેઓ 5 જૂન 2026 રોજ રાત્રે 11:05 કોઈને કયા ઘરેથી કોઈને કયા વગર ક્યાંક જતા રહેલ છે, જે આજ દિન સુધી પરત આવેલ નથી. બાંધો મધ્યમ છે, ત્વાને ઘઉંવર્ણા છે, વાળ કાળા લાંબા છે, ચહેરો લંગોળ અને શરીરે કાળા કલરનું પેન્ટ તથા આસમાની શર્ટ પહેરેલ છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઇંચ અને નીચેના હોઠ પર સફેદ ડાઘ છે. જન્મપણા વ્યક્તિ માટે અંગે માહિતી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી. અને એક ગુમ થનાર ફિજા રજાભાઈ કરદોરિયા, ઉંમર વર્ષ 18, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, તેઓ રાવાસી લુહાર શેરી ભંડારિયા ગામ, તાલુકો અને જિલ્લો ભાવનગર. તેઓ 4 જૂન 2026 સવારે 10 વાગે ઓફિસે જાઉં છું એમ કહી ફોન બંધ કરીને જતા રહે છે, જે આજ દિન સુધી પરત આવેલ નથી. બાંધો મધ્યમ, માને ઘઉંવર્ણા, વાળ કાળા, ચહેરો લંબગોળ, શરીરે સફેદ કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ. જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ.

आकाशवाणी भुज प्रस्तुत छे आज ना मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी कहू भारत झड़पथी विकसता विश्वसनीय वैश्विक शक्ति बनवा पाछळ राष्ट्रप्रथमनो सिद्धांत प्रगट पड रह्यो। राष्ट्रपति द्रौपदी मुर्मू बीजा नागरिक सम्मान समारोह में 65 पद्म पुरस्कारों एनायत कर रहा छे। अमेरिकाए भारत में M777A2 अल्ट्रा लाइट होविट्जर 230 मिलियन $230 मिलियन पैकेज की जाहरात करी। मणिपुर में तपास अभियान दरमियान सुरक्षा बलों मोटी संख्या में हथियारों और दारूगोड़ो जप्त कर्यो। भारतीय 4 मालवाहक जहाजे होर्मुज स्ट्रेट ने सफलतापूर्वक पार कर्यो। दोहा में भारतीय दूतावास रविवार रात्र रास लाफान घटना में 12 भारतीय नागरिकों मौत की पुष्टि करी। प्रगति ने प्रवेशोत्सव की थीम साथ राज्यभर में आज थी त्रिदिवसीय शाला प्रवेशोत्सव और कन्या केळवणी महोत्सव 2026 प्रारंभ करवामां आव्यो। मेहसाणा वाळनगर की बीएन हाईस्कूल खाते योजायेला कार्यक्रम में मुख्यमंत्री भूपेन्द्र पटेले 390 जेटला बाळकों नुं नामांकन करावियुं। રાજ્યભરની સાથે આજે કચ્છ જિલ્લામાં પણ ઉલ્લાસભેર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ થયો। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં અંજાર નગર પ્રાથમિક શાળા 14 ખાતે તેમજ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આંગણવાડી બાળવાટિકા અને ધોરણ 1 તેમજ ધોરણ 9ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવાયો। સંગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના હસ્તે બેક ટુ સ્કૂલ અંતર્ગત શાળા છોડી ગયેલા 29 બાળકોનો પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા અગરિયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ રણ શાળા પહેલ શરૂ કરવામાં આવી। રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગને કાર્યવાહી માટે મોકલાઈ અને રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે અપાશે।

શ્રોતા મિત્રો, નિશાન ફિલ્મ ગીત સાથે આજનો ગુણવહાર કાર્યક્રમ અહી સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે કાર્યક્રમ લોક સંગીતનો, જેમાં પ્રાચીન ભજનો રજૂ કરશે પરેશ રામાનંદી અને મનુભાઈ બારોટ. સૌ પ્રથમ સાંભળીએ પરેશ રામાનંદીના સ્વરમાં દાસી જીવન.

અને આજે આપે મનુભાઈ બારોટના સ્વરમાં દુલાભાયા કાગની રચના સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ મનુભાઈ બારોટના જ સ્વરમાં દુલા કાગની રચના.

આકાશવાણી ભુજ સમાચાર અશરફ મતવાણી વાંચે છે. નમસ્કાર. પદ્ધતિનો પ્રવેશોત્સવની થીમ સાથે રાજ્યભરમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 309 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. રાજ્યભરની સાથે આજે કચ્છ જિલ્લામાં પણ ઉલ્લાસભેર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાની ઉપસ્થિતિમાં અંજાર નગર પ્રાથમિક શાળા 14 ખાતે તેમજ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 તેમજ ધોરણ 9ના બુલકાઓ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે શ્રી ચાંગાએ જણાવ્યું કે છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી ઉજવાતા આ કાર્યક્રમથી સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા તેમજ સુવિધાઓના કારણે શિક્ષણનું સ્તર વધ્યું છે, સાથે બાળકોને સર્વાંગી વિકાસ થયો છે, જેમાં સૌથી વધુ કન્યા કેળવણીમાં સુધારો થયો છે. તેમણે ઉમેર્યું કે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત જ કચ્છને સૌથી વધુ નવી માધ્યમિક શાળાઓની મંજૂરી તેમજ અંજારમાં 3 નવી સરકારી કોલેજો મંજૂર થઈ છે.

0: વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં સીકેએમ વિદ્યાલય મુંદ્રા ખાતે શિક્ષણ વિભાગના નાયબ સચિવ જયદેવસિંહ વાઘેલા અને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના અધ્યક્ષ સ્થાને અંજાર તાલુકાના શિણાયની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગરોલી અને દયાપર ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને વારસદ કન્યા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાયા હતા. સંગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારના હસ્તે બેક ટુ સ્કૂલ અંતર્ગત શાળા છોડી ગયેલા 29 બાળકોનો પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અગરીયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ રણશાળા પહેલ શરૂ કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિક આશ્રમ એસટી ડેપો ખાતેથી 28 રણશાળાની બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ 28 રણશાળા બસ આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરીયા વિસ્તારો માટે પ્રયાણ કર્યું. બસમાં 20થી વધુ બાળકો માટે સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીની વ્યવસ્થા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. અગરીયા પરિવારના બાળકોને આ બસમાં ક્લાસ થકી ભણતર આપવામાં આવશે. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે ગુજરાત એસટી દ્વારા અગરીયા વિસ્તારમાં રણશાળા માટે એસટીની વેસ્ટ બસોમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુંદ્રા એરપોર્ટથી નિયમિત પેસેન્જર ફ્લાઇટ સેવાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધી ચાર્ટર્ડ અને ખાનગી વિમાનો માટે જાણીતું મુંદ્રા એરપોર્ટ હવે સામાન્ય મુસાફરો માટે પણ ખુલ્યું છે. મુંદ્રાથી ગોવા, દિલ્હી, મુંબઈ અને સુરત માટે સ્ટાર એરની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આનાથી કચ્છના વેપાર, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરાઈ છે. કચ્છના રણમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા 30 ગીગાવોટના ખાવડા રિન્યુએબલ એનર્જી આરી પાર્કમાં સ્પીડ પોસ્ટ અને નાણાકીય સેવા વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા આગામી 24 જૂનથી નવી પોસ્ટ ઓફિસ શરૂ કરાશે. આ પ્રોજેક્ટના વિશાળ વ્યાપ અને તેમાં કામ કરતા કર્મીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટપાલ વિભાગે ઔદ્યોગિક હબને એક વિશિષ્ટ પિનકોડ 370246 ફાળવી અલગ પોસ્ટલ ઓળખ આપી છે. પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલે જાહેરાત કરતા જણાવ્યું કે અત્યાર સુધી આખા ખાવડા વિસ્તારમાં એક પોસ્ટલ કોડ અમલમાં હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બની રહેલા ઔદ્યોગિક એન્જિનિયરિંગ હબ અને વિશાળ વર્કફોર્સ કોલોનીઓના કારણે આ નવો પિનકોડ અમલમાં મુકાયો છે. ખાવડા સ્થિત વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની સુરક્ષાને વધુ મજબૂત કરવા ભારતીય સેના અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત મોક ડ્રીલ અંતર્ગત સુરક્ષા કવાયતનું આયોજન કરાયું હતું. ભારતીય સેનાના કોનાર્ક કોર્પ્સ હેઠળની બાલ્ડ ઇગલ બ્રિગેડે ગુજરાત પોલીસ સાથે મળીને આ મલ્ટી એજન્સી સુરક્ષા કવાયત પૂર્ણ કરી હતી. ઓપરેશન દરમિયાન ફાયરિંગ કરી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં ઘૂસનારા ઇસમોનો સામનો કરી પકડવા અને એક્શન લેવા સહિતની ઘટનાના આધારે કવાયત કરાઈ હતી, જેમાં આધુનિક સુરક્ષા પ્રણાલીઓનું પરીક્ષણ કરાયું હતું. કવાયતમાં આર્મી, પોલીસ, એમ્બ્યુલન્સ સહિત આપાતકાલીન સુવિધાઓ જોડાઈ હતી. રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ એવા આ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત રાખવાના હેતુથી કટોકટીના સમયે તમામ એજન્સીઓ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહે અને સંયુક્ત જવાબી કાર્યવાહી વધુ ઝડપી બને તેવા ઉદ્દેશ્યથી આ કવાયત હાથ ધરાઈ હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ભુજ માંડવી હાઇવે પર અકસ્માત નિવારવાના હેતુથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલા નવા રોલર ક્રેશ બેરિયરની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે માર્ગ સલામતીને પ્રાથમિકતા આપીને કામગીરી કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકાને જિલ્લાના મુખ્ય મથક ભુજ સાથે જોડતો ભુજ માંડવી રોડ મહત્વપૂર્ણ રાજ્ય ધોરીમાર્ગ છે. આ રસ્તો ડુંગરાળ હોવાથી ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી તેમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ વળાંકો આવેલા છે. આ કારણે ભૂતકાળમાં આ રોડ પર અવારનવાર અકસ્માતો થયા છે. આ સમસ્યાને હલ કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નવીન ટેકનોલોજી સાથેના રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિત્વ વિશે જેણે ગરીબ બાળકોના ભવિષ્યને ગણિતના સમીકરણોથી બદલી નાખ્યું. છમ, તું જાણે છે એ કોણ છે?
2: હા, એ છે સુપર થર્ટીના સર્જક અને 18 વર્ષનો સાચો યુથ

0: આજના યુવાનો માટે રોલ મોડેલ.
1: મિત્રો, આનંદ કુમાર આજે ભલે વૈશ્વિક સ્તરે જાણીતું નામ હોય, પણ એમની આ સફર ફૂલોની સેજ નહોતી, કાંટાઓથી ભરેલો રસ્તો હતો. છમ, આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આનંદના જીવનની શરૂઆત કેવી હતી.
0: ચોક્કસ. આનંદ કુમારનો જન્મ બિહારના પટનામાં એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. પિતા પોસ્ટ વિભાગમાં ક્લાર્ક હતા. ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ ખાનગી શાળાની મોંઘી ફી ભરી શકે, એટલે આનંદ સરકારી શાળામાં ભણ્યા. પણ નાનપણથી જ એમનો ગણિત પ્રત્યેનો પણ મજબૂત હતો. તેઓ ગણિતના આગળ કોયડાઓ ચપટીમાં ઉકેલી શકતા હતા.
1: હા, એને મને યાદ છે, ત્યાં સુધી કોલેજ દરમિયાન જ એમણે ગણિતમાં એવા સંશોધનો કર્યા કે એમના પેપર્સ વિદેશના પ્રતિષ્ઠિત મેગેઝિનમાં છપાયા હતા.
0: બિલકુલ. અને એ જ સંશોધનોના આધારે તેમને દુનિયાની સૌથી પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે પ્રવેશ મળ્યો. વિચાર, પટનાની ગલીઓમાંથી સીધા કેમ્બ્રિજ, આ કોઈપણ યુવાન માટે લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હોય. પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતી.
1: અરે હા, એમના જીવનમાં એ સૌથી મોટો વળાંક હતો ને. જ્યારે કેમ્બ્રિજ જવાની બધી જ તૈયારી થઈ ગઈ હતી, પણ અચાનક એમના પિતાનું અવસાન થયું.
0: હા, એ ખૂબ જ રજાદાયક પ્રસંગ હતો. પિતાના અવસાનથી પરિવાર ઉપર આમ તૂટી પડ્યું. કેમ્બ્રિજ જવાની ટિકિટ અને ત્યાં રહેવાના પૈસા ભેગા ન થઈ શક્યા. સ્પોન્સરશિપ માટે તેઓ સરકારી ઓફિસોને ધક્કા ખાતા રહ્યા, પણ કોઈએ મદદ ન કરી. તેમણે કેમ્બ્રિજ જવાનું સપનું તૂટી ગયું.
1: એક વિઝનરી યુવાન માટે આનાથી મોટો આઘાત કયો હોઈ શકે? પણ આનંદ કુમારે હિંમત ન હારી. ઘર ચલાવવા માટે એ દિવસોમાં એમણે પોતાની માતા સાથે મળીને પાપડ વેચવાનું શરૂ કર્યું, ખરું ને?
0: હા, જે હાથોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈતી હતી, એ હાથોથી આનંદ સાયકલ પર પટનાની ગલીઓમાં ફરી ફરીને પાપડ વેચવા નીકળતા. સાંજે ટ્યુશન ગયા હતા. પણ ધીરો એ જ છે જે મુશ્કેલીઓ સામે ઝૂકવાને બદલે રસ્તો શોધે. ગરીબીના કારણે જ એમના મનમાં એક નવો વિચાર આવ્યો.
1: તમે વિચાર એટલે રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સ અને ત્યારબાદ સુપર 30.
0: બરાબર. વર્ષ 1992માં એમને ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. વર્ષ 2002માં એક દિવસ એક ગરીબ વિદ્યાર્થી એમની પાસે આવ્યો, જેની પાસે આઈઆઈટીની તૈયારી માટે ફી ભરવાના પૈસા ન હતા. એ સાંજે આનંદ કુમારને લાગ્યું કે મારા જેવા કેટલાય તેજસ્વી યુવાનો ગરીબીના કારણે પાછા રહી જાય છે. બસ એ જ ક્ષણે એમને સુપર 30નો પાયો નાખ્યો.
1: આ સુપર 30ની કલ્પના પણ અદભુત છે. 12 વર્ષે ગરીબ પરિવારોના એવા 30 પ્રતિભાશાળી બાળકોને શોધવાના જેમનામાં આઈઆઈટી ક્લિયર કરવાનો દમ હોય. આનંદ એમને પોતાના ઘરે રાખે, એમના જમવાનો, રહેવાનો, ભણવાનો બધો જ ખર્ચ પોતે ઉપાડે અને એમાં એમના માતા જયંતી દેવી પોતે બાળકો માટે રસોઈ બનાવતા અને ભાઈ પ્રણવ કુમાર મેનેજમેન્ટ સંભાળતા. આખો પરિવાર આ યજ્ઞમાં હોમાઈ ગયો.
0: અને આ મહેનતનું પરિણામ શું આવ્યું તમને ખબર છે? વર્ષો સુધી એવું બન્યું કે સુપર 30માં તમામ 30માંથી 30 બાળકો આઈઆઈટીમાં સિલેક્ટ થયા. રિક્ષા ચાલકનો દીકરો, મજૂરનો દીકરો, ફેરવાળાનો દીકરો, આ બધા જ આજે દેશ વિદેશમાં મોટા એન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકો છે.
1: પણ આ સફળતા મેળવવી એટલી સરળ નહોતી. જ્યારે સુપર 30 હિટ થવા લાગ્યું, ત્યારે પટનાના મોટા મોટા એજ્યુકેશન માફિયાઓ એમના દુશ્મન બની ગયા. કારણ કે આનંદ કુમાર મફતમાં શિક્ષણ આપીને એમના કરોડોના બિઝનેસને નુકસાન પહોંચાડી રહ્યા હતા.
0: સાચી વાત છે. એમના ઉપર હુમલાઓ થયા. એમના સાથીદારોને જેલમાં મોકલવાના કાવતરા કરવામાં આવ્યા. જેલથી મારી નાખવાની ધમકીઓ મળી. પણ આનંદ રહ્યા નહીં. એમને સાબિત કર્યું કે શિક્ષણ એ કોઈ મોટો વેપાર નથી, એ દેશના ભવિષ્યને ઘડવાનું સાધન છે.
1: વાહ, આજે તો ડિસ્કવરી ચેનલે એમના પર ડોક્યુમેન્ટરી બનાવી છે. જાપાન અને અમેરિકાની યુનિવર્સિટીઓ એમને લેક્ચર આપવા માટે બોલાવે છે અને બોલિવૂડમાં તેમના ઉપર સુપર 30 ફિલ્મ પણ બની ચૂકી છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કર્યા છે.
0: બિલકુલ. પણ આ બધી પ્રસિદ્ધિઓ હોવા છતાં આનંદ કુમાર આજે પણ એટલા જ સરળ અને નમ્ર છે. તેઓ આજે પણ પટનામાં રહીને ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારી રહ્યા છે.
1: તો મિત્રો, આનંદ કુમારના જીવનમાંથી આપણને એ જ શીખવા મળે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો તમારામાં ઈમાનદારી, સખત મહેનત અને સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી.
0: તો મિત્રો, આનંદ કુમારના જીવનના પુસ્તકના પાને જેમ જેમ ઉછળીએ તેમ તેમ એવી વાતો સામે આવે છે જે આપણા રૂવાળા ઉભા કરી દે. આપણે પેલી કેમ્બ્રિજ યુનિવર્સિટી વાળી વાત તો કહી, પણ એ સપનું તૂટ્યા પછી આનંદે લાઇબ્રેરીમાં જે ધક્કાઓ ખાધા હતા તે પ્રસંગ વિશે આપણા મિત્રોને જણાવીએ.
1: ચોક્કસ, એ ખૂબ જ સંઘર્ષમય સમય હતો. પિતાના અવસાન પછી આનંદ પાસે વિદેશ જવાના પૈસા નહોતા, પણ ગણિત શીખવાની ભૂખ યથાવત હતી. બિહારમાં ગણિતના વિદેશી જર્નલ્સ મળતા નહીં, પટનાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પણ નહોતા. એ પુસ્તકો વાંચવા માટે આનંદ દર શનિવારે સવારે પટનાથી વારાણસી ટ્રેનમાં ટિકિટ વગર કે જનરલ ડબ્બામાં બેસીને જતા.
0: ઓહો, પટનાથી વારાણસી એ પણ ફક્ત પુસ્તકો જ વાંચવા માટે?
1: હા, શનિવાર અને રવિવાર આખો દિવસ તેઓ બનારસની લાઇબ્રેરીમાં બેસીને વિદેશી ગણિત શાસ્ત્રીઓના સંશોધનો વાંચતા, એની નોટ્સ બનાવતા અને સોમવારે સવારે પાછા પટના આવીને સાયકલ પર પાપડ વેચવા નીકળી પડતા. આ સિલસિલો મહિનાઓ સુધી ચાલ્યો. આને કહેવાય ભણવા માટેનું સાચું જુનૂન.
0: અદભુત. અને આ જ જમીનમાંથી જન્મ્યો એમનો ક્લાસ રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ. મેં સાંભળ્યું છે કે એ ક્લાસની શરૂઆત માત્ર બે ભાડાની ખુરશીઓથી થઈ હતી. પણ આ બધું ચાલતું હતું તો પછી આ સુપર 30 શરૂ કરવા પાછળનો એમનો મુખ્ય હેતુ શું હતો?
1: આનંદનો મુખ્ય હેતુ બહુ સ્પષ્ટ હતો. શિક્ષણ પર માત્ર અમીરોનો જ અધિકાર નથી. ભારતની સૌથી અઘરી ગણાતી આઈઆઈટીની પરીક્ષાની તૈયારી માટે મોટા મોટા શહેરોમાં લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ આ ફી ભરી ન શકવાને કારણે રેસમાંથી બહાર થઈ જાય છે. આનંદનો હેતુ એવી પ્રતિભાઓને શોધીને દેશ દુનિયા સમક્ષ લાવવાનો હતો જેઓ આર્થિક તંગીના કારણે ક્યારે આગળ આવી શકતા નથી. તેઓ શિક્ષણ દ્વારા સમાજની અસમાનતાને ભૂંસવા માંગતા હતા.
0: ખરેખર ખૂબ જ પવિત્ર હેતુ છે. પણ દર વર્ષે બિહાર અને આખા દેશમાંથી પણ આ 30 વિદ્યાર્થીઓ કેવી રીતે પસંદ કરવામાં આવતા હશે, તેની પ્રક્રિયા શું હશે?
1: આ પસંદગી પ્રક્રિયા ખૂબ જ કડક અને પારદર્શક છે. દર વર્ષે મે જૂન મહિનામાં સુપર 30 એક વિશેષ પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ યોજે છે. આ પરીક્ષા આપવા માટે હજારો વિદ્યાર્થીઓ આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો આનંદ પોતે એવા તૈયાર કરે છે જેનાથી વિદ્યાર્થીની ગોખણ પટી નહીં, પણ એની વિચારની ક્ષમતા અને ગણિત પ્રત્યેનો સાચો તર્ક જાણી શકાય. એટલે કે માત્ર માર્ક્સ જોઈને સિલેક્શન નથી થતું.
0: હા, બિલકુલ નથી થતું. લેખિત પરીક્ષા પૂરી થયા પછી જે વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટ થાય તેમના ઘરે આનંદની ટીમ રૂબરૂ જાય છે. આ એમના સિલેક્શનનો સૌથી મહત્વનો ભાગ છે, જેને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કહેવાય. ટીમ એ તપાસ કરે છે કે વિદ્યાર્થી ખરેખર ગરીબ છે કે નહીં. જો કોઈ વિદ્યાર્થી પાસે પૈસા હોય તો એને પ્રવેશ નથી મળતો, કારણ કે તે અન્ય જગ્યાએ ફી ભરીને ભણી શકે છે. સુપર 30માં માત્ર એવા જ બાળકોને લેવામાં આવે છે જેમના પિતા મજૂર, રિક્ષા ચાલક કે શાકભાજી વેચનાર હોય અથવા અનાથ હોય.
1: વાહ, એટલે કે માત્ર બુદ્ધિ પ્રતિભા જ નહીં, પણ જે સાચા હકદાર છે, જેમને મદદની સૌથી વધુ જરૂર છે, તેમને જ આ 30 બેઠકો મળે છે.
0: હા, ચોક્કસ. અને એકવાર આ 30 બાળકો ફાઇનલ થઈ જાય એટલે આનંદ એમની જવાબદારીઓ પોતાના માથે ઉપાડી લે છે. એક વર્ષ સુધી એ બાળકો બહારની દુનિયાથી અલિપ્ત થઈને માત્ર ગણિત અને વિજ્ઞાનની સાધના જ કરે છે. આનંદ એમને રોજ સવારથી સાંજ સુધી પોતે ગાઈડ કરે છે, ટેસ્ટ લે છે અને મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત બનાવે છે, જેથી તેઓ આઈઆઈટીની પરીક્ષાના દબાણને સહન કરી શકે.
1: સાચે જ, સુપર 30 એ માત્ર એક ક્લાસ નથી, પણ ગરીબ પરિવારોના અંધકારના જીવનમાં પ્રકાશ ફેલાવનારો એક દીવો છે. અને આનંદ કુમારે આ સિસ્ટમ બનાવીને સાબિત કર્યું છે કે સાચો શિક્ષક એ જ છે જે સમાજના છેવાડાના માણસ સુધી જ્ઞાન ગંગા પહોંચાડે.
0: બિલકુલ સાચું. આશા છે કે આપણા યુવા શ્રોતાઓને આનંદ કુમારની આ કાર્યશૈલી અને સુપર 30ની સફરમાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે.
1: વાહ, સુપર 30ના હેતુઓ અને તેની પસંદગી પ્રક્રિયા વિશે જાણીને તો ખરેખર રોમાંચ આવી ગયો. પણ આપણા ઘણા યુવા શ્રોતા મિત્રો અને વાલીઓ અત્યારે રેડિયો પર આ કાર્યક્રમ સાંભળી રહ્યા હશે. એમના મનમાં ચોક્કસ એ સવાલ આવતો હશે કે જો કોઈ વિદ્યાર્થીને સુપર 30માં જવું હોય તો એમનામાં કઈ કઈ લાયકાતો હોવી જોઈએ.
0: બહુ જ પ્રેક્ટિકલ અને મહત્વનો સવાલ કર્યો છે. સુપર 30માં પ્રવેશ મેળવવા માટે મુખ્યત્વે ત્રણ પ્રકારની લાયકાતો ખૂબ જ જરૂરી છે. એક છે શૈક્ષણિક લાયકાત, બીજું છે આર્થિક પરિસ્થિતિ અને સૌથી મહત્વનું છે માનસિક ક્ષમતા.
1: તો સૌથી પહેલા શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ. વિદ્યાર્થી કયા ધોરણમાં હોવો જોઈએ?
0: મિત્રો, સુપર 30 નો મુખ્ય ટાર્ગેટ IIT JEE ની પરીક્ષા છે. એટલે જે વિદ્યાર્થીઓએ 10મું ધોરણ પાસ કર્યું હોય અથવા 11મું 12મું ધોરણ સાયન્સ એટલે કે ગણિત વિષય સાથે રાખ્યું હોય તેઓ આમાં ભાગ લઈ શકે છે. સામાન્ય રીતે આનંદ 10મા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા રાખે છે, જેથી તેમને 2 વર્ષ સુધી ગણી શકાય. અથવા 12મું પાસ કર્યા પછી જેઓ 1 વર્ષ ડ્રોપ લઈને ફક્ત IIT ની તૈયારી કરવા માંગતા હોય તેઓ પણ એલિજિબલ બને છે.
1: અચ્છા, અને શું એમાં 10મા કે 12મા ધોરણમાં 95 કે 98% લેવા ફરજિયાત છે?
0: ના, બિલકુલ નહીં. આજ તો આનંદકુમારની સિસ્ટમની બહુ મોટી ખાસિયત છે. સ્કૂલ કે બોર્ડની પરીક્ષામાં તમારા કેટલા ટકા આવ્યા છે એનાથી આનંદને કોઈ ફરક નથી પડતો, કારણ કે તેઓ જાણે છે કે સરકારી કે ગામડાની શાળાઓમાં સુવિધાઓના અભાવે ક્યારેક તેજસ્વી બાળકો પણ ઊંચા ટકા નથી લાવી શકતા, એટલે કોઈ સત્તાવાર કટઓફ માર્ક્સ હોતા નથી. બસ તમે પાસ હોવા જોઈએ અને તમારામાં ગણિત પ્રત્યે ગજબનું પેશન હોવું જોઈએ.
1: વાહ, આ તો બહુ મોટી રાહત કહેવાય. હવે બીજી સૌથી મહત્વની લાયકાત ઇકોનોમિક બેકગ્રાઉન્ડ વિશે જણાવો ને.
0: હા, આ લાયકાત સૌથી કડક છે. સુપર 30માં જવા માટે વિદ્યાર્થી અત્યંત ગરીબ અથવા નીચલા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હોવો જોઈએ. જેમના માતા પિતા પાસે મોટા શહેરોમાં કોચિંગ ક્લાસની લાખો રૂપિયાની ફી કે હોસ્ટેલનો ખર્ચ ઉઠાવવાના બિલકુલ પૈસા ન હોય તેમને જ પ્રાથમિકતા મળે છે. જેમ આપણે પહેલા વાત કરી એમ, જો કોઈના પિતા સરકારી નોકરીના ક્લાસ 2 કે ક્લાસ 3 ઓફિસર હોય કે સદ્ધર વેપારી હોય તો એ બાળક ગમે આટલું હોશિયાર હોય તો પણ એને સુપર 30માં એડમિશન નથી મળતું. આનંદનું સ્પષ્ટ માનવું છે કે અન્ય બાળકો પૈસા ખર્ચીને બીજે ભણી શકે છે, પણ આ 30 બેઠકો એમના માટે જ અનામત છે જેમના સપના ગરીબીના ભાવે દબાઈ ગયા છે.
1: બરાબર, એટલે કે આર્થિક રીતે પછાત હોવું એ પણ અહીં એક અનિવાર્ય લાયકાત છે. તો ત્રીજી લાયકાત તે કહી માનસિક ક્ષમતા, એ શું છે?
0: એ છે વિદ્યાર્થીની મદદ કરવાની અને દબાણ સહન કરવાની ક્ષમતા. આનંદ ટૂંકમાં એને જેન્યુઇન હંગર કહે છે. સુપર 30ની પ્રવેશ પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યુ દરમિયાન આનંદ એ જોવાનો પ્રયત્ન કરે છે કે વિદ્યાર્થીમાં દિવસમાં 14 થી 16 કલાક સતત ભણવાની ક્ષમતા છે કે નહીં. એનામાં ગણિતના અઘરા કોયડાઓ પાછળ કલાકો સુધી મંડા રહેવાની ધીરજ છે કે નહીં, કારણ કે IIT કંઈક કરવી તે કોઈ રમતની વાત નથી. જો તમારામાં જીત કે જમીન ન હોય તો તમે ત્યાં ટકી ન શકો.
1: એટલે ટૂંકમાં કહીએ તો 10મું કે 12મું ધોરણ સાયન્સ હોવું જોઈએ. પરિવાર આર્થિક રીતે અત્યંત નબળો હોવો જોઈએ. સુપર 30ની પોતાની પ્રવેશ પરીક્ષા પાસ કરવી અને કાળી મજૂરી કરવાની તૈયારી હોવી, આ જ એની સાચી લાયકાતો છે.
0: હા, જે વિદ્યાર્થી પાસે આ લાયકાતો છે એના માટે સુપર 30ના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. ત્યાં જઈને પછી પૈસાની ચિંતા છોડી દેવાની હોય છે, કારણ કે પછી બધો જ ખર્ચ આનંદ પોતે ઉપાડે છે.
1: હવે જે વિદ્યાર્થીઓ IIT માં જવાનું સપનું જુએ છે તેમને આ લાયકાતો વિશે બહુ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે.
0: ચોક્કસ. તો શ્રોતા મિત્રો, જો તમારામાં પણ આવું જનૂન હોય તો ગરીબીને ક્યારેય આડી આવવા ન દેતા આનંદ કુમાર જેવા ગુરુઓ આજે પણ તમારા જેવા હીરાને શોધવા તૈયાર બેઠા છે.
1: મિત્રો, આગળ વાત કરવાથી પહેલા આવો સાંભળીએ આ ગીત.

0: મને પ્રશ્ન થયો કે જો સુપર 30માં દર વર્ષે 30 નવા વિદ્યાર્થીઓને લેવાના હોય તો શું જૂના વિદ્યાર્થીઓએ એક વર્ષ પૂરું થતાં જ અભ્યાસ છોડી દેવો પડે છે, અને જે વિદ્યાર્થી એમાં પસંદ થાય છે એને કેટલા સમય સુધી ત્યાં રહીને અભ્યાસ કરવાનો હોય છે?
1: અરે વાહ, ખરેખર બહુ જ જીવનભર્યો અને તાર્કિક પ્રશ્ન પૂછ્યો છે, તો આનો જવાબ બહુ જ સરસ છે. મિત્રો, સુપર 30નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આઈઆઈટી જેઈઈની પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. આ પરીક્ષા વર્ષમાં એકવાર સામાન્ય રીતે એપ્રિલ મે મહિનામાં યોજાય છે. એટલે જે વિદ્યાર્થી સુપર 30માં પસંદ થાય છે તેનો અભ્યાસનો સમયગાળો એક વર્ષનો હોય છે.
0: એટલે કે આ એક પ્રકારનો શોર્ટ ટર્મ અને ક્રેશ કોર્સ જેવો માહોલ હોય છે.
1: બિલકુલ સાચું. જે વિદ્યાર્થીઓ 12મું ધોરણ પાસ કરી ચૂક્યા છે અથવા 12મા ધોરણની પરીક્ષા સાથે જ આઈઆઈટી આપવા માંગે છે તેમને આ એક વર્ષ માટે રાખવામાં આવે છે. આ સમય દરમિયાન તેમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનો આખો સિલેબસ એટલી હદે પાકો કરાવાય છે કે તેઓ પરીક્ષા આપવા માટે સજ્જ થઈ જાય. જેવી આઈઆઈટીની પરીક્ષા પૂરી થાય એટલે એ જૂની બેચનો અભ્યાસ પૂર્ણ થાય છે. તેઓ સુપર 30 છોડતા નથી, પણ પરીક્ષા આપી આગળ કોલેજમાં જવા માટે તૈયાર થાય છે.
0: એટલે એવું નથી કે અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેવાનો હોય છે. તેઓ તો કોર્સ પૂરો કરીને અને પરીક્ષા આપીને ગૌરવ પર વિદાય લે છે. પણ જો કોઈ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ કરીને તરત જ એડમિશન લે તો એના માટે પણ શું એક જ વર્ષની મર્યાદા હોય છે?
1: ના, ત્યાં થોડો બદલાવ છે. આનંદ કુમારે હવે કેટલીક બેચ 2 વર્ષની પણ શરૂ કરી છે, જેમાં 10મું પાસ કરેલ ખૂબ જ નાના અને તેજસ્વી બાળકોને 11મું અને 12મું એમ 2 વર્ષ સુધી સતત માર્ગદર્શન આપવામાં આવે છે. પણ સિસ્ટમ એવી ગોઠવેલી છે કે દર વર્ષે જ્યારે જૂની બેચના 30 વિદ્યાર્થીઓ પોતાની ફાઇનલ આઈઆઈટીની પરીક્ષા આપી દે છે ત્યારે જ તેમની જગ્યા ખાલી થઈ જાય છે, અને આ ખાલી પડેલી બેઠક ઉપર નવી પ્રવેશ પરીક્ષા દ્વારા બીજા 30 નવા વિદ્યાર્થીઓ આવે છે.
0: અદ્ભુત મેનેજમેન્ટ! એટલે કે કોઈને અન્યાય પણ થતો નથી અને દર વર્ષે 30 નવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓને આઈઆઈટીના સપના જોવાની નવી તક પણ આપવામાં આવે છે. અને તેમની સૌથી મોટી વાત એ છે કે આ વિદ્યાર્થીઓ જયારે સુપર 30માંથી ભણીને આઈઆઈટીમાં સિલેક્ટ થઈ જાય ને ત્યારે પણ અનિલ કુમાર સાથે એમનો સંબંધ તૂટતો નથી. જયારે આ ગરીબ વિદ્યાર્થીઓ મોટી મોટી કોલેજોમાં ભણવા માટે જાય છે ત્યારે શરૂઆતની એડમિશન ફી કે સેમેસ્ટર ફી ભરવા માટે પણ ક્યારેક એમના મા બાપ પાસે પૈસા નથી હોતા. એવા સમયે આનંદ કુમાર અને તેમની સંસ્થા એ ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી કોલેજમાં સેટલ થવા માટે પણ આર્થિક મદદ કરતા હોય છે.
1: વાહ, આ સાંભળીને તો આનંદ પ્રત્યેનો આદર બગડાઈ ગયો. તે માત્ર પરીક્ષા પાસ કરાવવા પૂરતા જ શિક્ષક નથી, પણ એ બાળક જ્યાં સુધી પોતાના પગ પર ઊભું ન રહી જાય ત્યાં સુધી એક પિતાની જેમ આંગળી પકડી રાખે છે.
0: એકદમ સાચી વાત છે. એટલે જ તો શ્રોતા મિત્રો, સુપર 30માં પસાર કરેલું એ એક વર્ષ બાળકોના આખા જીવનનું ચિત્ર બદલી નાખે છે.
1: ખરેખર અદ્ભુત ખુલાસો કર્યો. અને ધારો કે કોઈ વિદ્યાર્થી એક વર્ષ મહેનત કર્યા પછી પણ પહેલી ટ્રાયલમાં આઈઆઈટી પાસ ન કરી શક્યો તો શું આનંદ એનો સાથ છોડી દે છે?
0: ના, આપ જગ્યાએ તો આનંદ કુમારની સાચી મહાનતા દેખાય છે. જો કોઈ તેજસ્વી વિદ્યાર્થી સખત મહેનત કરવા છતાં પણ પરીક્ષાના દિવસે કદાચ નર્વસ થઈ જવાને કારણે કે માંદગીના કારણે પહેલી વાર આઈઆઈટી ક્લિયર ન કરી શકે તો આનંદ એનો સાથ ક્યારે છોડતા નથી. આઈઆઈટીની પરીક્ષાના નિયમ મુજબ વિદ્યાર્થીને બીજો પ્રયત્ન પણ મળતો હોય છે.
1: તો શું આનંદ એને બીજા વર્ષે પણ પોતાની પાસે જ રાખે છે?
0: હા, આનંદ એવા વિદ્યાર્થીને પ્રયા આપે છે. એનું મનોબળ તૂટવા નથી જતા. તે વિદ્યાર્થીને બીજા વર્ષ માટે પણ સુપર 30માં ભણાવવાનું ચાલુ રાખવામાં આવે છે. જ્યાં સુધી એ પોતાનો બીજો અને આખરી પ્રયત્ન ન આપી દે ત્યાં સુધી એનો અભ્યાસ, રહેવા જમવાનો ખર્ચો બધું જ આનંદ પહેલાની જેમ જ ઉપાડે છે. આનંદ કહે છે કે જો કોઈ બાળકમાં પ્રતિભા છે અને એ મહેનત કરવા માટે તૈયાર છે તો માત્ર એક પરીક્ષાના ખરાબ પરિણામના કારણે હું એને અધવચ્ચેથી જ છોડી ન શકું.
1: વાહ, સાચે જ. આ સાંભળીને દિલ ખુશ થઈ ગયું. આજના જમાનામાં જ્યાં 1-1 લાખ રૂપિયા ફી લીધા પછી પણ કોચિંગ ક્લાસ વાળા બીજા વર્ષે ફરીથી પૂરી ફી માંગે છે, ત્યાં આનંદ કુમાર મફતમાં એ ગરીબ બાળકને બીજા વર્ષે પણ આશરો આપે છે અને ભણાવે છે.
0: બિલકુલ, અને આ આત્મીયતાને કારણે જ જે વિદ્યાર્થીઓ પહેલા પ્રયત્ન નિષ્ફળ થયા હોય તો બીજા પ્રયત્નમાં બમણા જોશથી મહેનત કરે છે અને ટોપ રેન્ક સાથે આઈઆઈટી પાસ કરીને જ બતાવે છે. આનંદ માટે આ 30 બાળકો એ માત્ર વિદ્યાર્થીઓ જ નથી, એમના પોતાના સંતાનો જેવા છે અને પિતા ક્યારેય પોતાના બાળકને મુશ્કેલીમાં એકલો ન મૂકે.
1: અદ્ભુત વાત કહી. શ્રોતા મિત્રો, આનંદ કુમારના જીવન અને એમની સંસ્થાની આ વાતો આપણને શીખવે છે, જો સિસ્ટમમાં માનવતા અને સાચો પ્રેમ હોય તો ગમે તેટલા અઘરા લક્ષ્યો પણ હસતા હસતા પાર કરી શકાય છે. મિત્રો, આનંદ કુમારનો સંઘર્ષ જ્યારે છેક મુંબઈ એટલે કે બોલિવૂડ સુધી પહોંચ્યો ત્યારે બોલિવૂડના દિગ્ગજો પણ આ વાર્તાથી પ્રભાવિત થયા વગર ન રહી શક્યા. આપણે વર્ષ 2019માં આવેલી સુપરસ્ટાર ઋતિક રોશનની સુપર 30 ફિલ્મ વિશે તો જાણીએ છીએ, પણ એ ફિલ્મ બનવા પાછળનો ખાસ કિસ્સો શું હતો?
0: અરે, આ કિસ્સો તો ખૂબ મનોરંજક અને રસપ્રદ છે. જ્યારે ડિરેક્ટર વિકાસ બહાલ અને પ્રોડ્યુસર્સ આનંદ કુમાર પાસે બાયોપિક બનાવવાની ઓફર લઈને પિકમાં ગયા ત્યારે આનંદે સીધી હા નહોતી પાડી. એમણે શરત મૂકી કે હું ફિલ્મ બનાવવા માટે હા ત્યારે જ પાડીશ જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનો એક એક શબ્દ હું પોતે જ પાસ કરું અને એમાં મારા જીવનની વાસ્તવિકતા સાથે કોઈ છેડછાડ ન થાય.
1: વાહ, એટલે કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ફિલ્મ બનાવવાની એમણે સાફ ના પાડી દીધી.
0: જ્યારે કોઈ માણસ કોઈ પણ સ્વાર્થ વગર પોતાના જીવનની પરવા કર્યા વિના સમાજના છેલ્લા માણસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે ને, ત્યારે એક દિવસ દેશ અને દુનિયાએ એની નોંધ લેવી જ પડે છે. આનંદ કુમારના જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ એટલે કે તેમને મળેલું પદ્મશ્રી સન્માન. તે કિસ્સો આપણા શ્રોતા મિત્રોને વિગતવાર જણાવજે ને.
1: અરે ચોક્કસ. એ ક્ષણ માત્ર આનંદ કુમાર માટે જ નહીં પણ દેશના દરેક એવા શિક્ષક અને ગરીબ વિદ્યાર્થી માટે ગર્વની ક્ષણ હતી, જેઓ માને છે કે શિક્ષણથી દુનિયા બદલી શકાય છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી માટે આનંદ કુમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના અતુલ્ય પ્રદાન માટે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહ યોજાયો.

0: કરાયો હતો. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતિમ તબક્કામાં હું એટલું જ કહેવા માંગીશ કે શિક્ષણનો દીવો જેટલો વધુ ફેલાશે, સમાજ એટલો જ વધુ ઉજ્જવળ બનશે. દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ અને દરેક યુવાનને પોતાના સપના પૂરા કરવાનો અધિકાર મળવો જોઈએ. આનંદ કુમાર જેવા શિક્ષકો આપણા સમાજની અમૂલ્ય સંપત્તિ છે. તેમનું જીવન આપણને સતત પ્રેરણા આપતું રહેશે.
1: તો મિત્રો, આ સાથે આપણો આજનો આ વિશેષ સંવાદ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવા જ એક જોશભરા વિષય અને પ્રેરણાદાયી સફર સાથે. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવા વાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: Deuteronomy 11 verse 26 sama aja. Dia seperti sama aja. So pasal waktu sama aja. So Ganesha lagi berdiri di sana di hati Raja Baba. Sarah pergi sokcau. Ani kenyek kerana mahu seno pramba. Kendriya Sarkar Mitra Nishan Kachari Telebiya ni Khaidina Madhyastu ni Bhumika ni Dung Karwa Par Bhara Pyo. Kachari Desh Nagri Shari Shati Jorti Jivan Sewa Ati Sharu Rajma Betin Divisman Chomashu Sutta Agar Ke Desi Kari Harman Khatari Agahi. Asia Ma Volleyball Championship and Men's Cup 2026 Ma Adi Bharata Ne Bahirin Bucche Mukablo. Samachar Vigatwal. So Ganesha Lagar Vadhini Naim Sathya Aasthi Raja Bhani Sharaoma Pagasho Chau Nikanya Karevi Mho Chau Nupraram Tharusha. Vesharama Vadnagani Diyan Hai Skol Khata Yojala Gai Karma Mukhi Mantri Bhupanya Pagale Tansho Niyo Jitwa Balakonu Nirmantan Karaviyo. Apra Sanjaya Tama Balakona Swatika Nirmantan Thi Shikso Seva Yagnane Vudhu Vigwan Banava Ahavar Kariyo. Tame Kahu Sara Pagasho Chau Abhiyanna Pagami Sara Chulwa Adar Adlake Dropout Ratio Sarathis Takati Ghati Ne एक टकाती पण ऊंचो थयो छे अत्रण दिवसीय प्रवेशोत्सव दरम्यान समग्र राज्यनी 38400 शाळाओमां 28,88,000 जेटला बालकोने प्रवेश करावाशे મહેસાણાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરમાં નિર્માણાધીન અત્યાધુનિક સંગીત સંગ્રહાલયની પ્રગતિની સમીક્ષા કરી તેમણે સંગ્રહાલયમાં વિવિધ ભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આ મહત્વાકાંક્ષી સંગીત સંગ્રહાલય વડનગરની ખ્યાતનામ લોકગાયિકા ભીનુ તાનારીની પવિત્ર સ્મૃતિને સમર્પિત છે મુખ્યમંત્રીએ પ્રવાસ સંપૂર્ણ પર્યાય મુલાકાત લીધી જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું શ્રી પટેલે વડનગરના ઐતિહાસિક ધરોહરની સાચવણી માટે પ્રગતિ મહિલા મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિન્ટ ડેવલપમેન્ટ અને ફસાલ રેસ્ટોરેશન પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી પ્રગતિનો પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં આજે પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની શરૂઆત થઈ નાયબ મુખ્યમંત્રી સંવિધાન કે સર્વપ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ સારા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે ગાંધીનગર જિલ્લાના અદાલતની 3 સરકારી શાળાઓમાં કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આ વાત કહી
1: રાજ્યના લાખો યુવાનો બાળકો જે ભણતર માટે એનો પહેલો દિવસ અતિ વિશ્વાસ જોડે આગળ વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી પ્રાઇવેટ સ્કૂલમાં તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો પણ સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તમે ખુશ ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે
0: શિક્ષણ મંત્રી પ્રદીપસિંહ વાજાએ ગીર સોમનાથના ગીરગઢામાં લીલાબેન જાડેજાએ સાબરકાંઠાના પોશીવાલા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાંસલીયાએ જામનગરમાં 135 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા અમદાવાદમાં ઋષિકેશ પટેલે ત્યારે મંત્રી દર્શનાબેન વાઘેલા સાણંદમાં તો મંત્રી કુંવરજી બાગડીયાએ રાજકોટમાં તો મંત્રી વિક્રમ છાંગાએ કચ્છના

0: आकाशवाणी अहमदाबाद वडोदरा प्रस्तुत छे खेडूत मित्र माटेनो कार्यक्रम ग्राम नो चारो।
1: राम राम खेडूत मित्रो, राम राम श्रोता मित्रो। मित्रो, कोना चेहरा पर स्मित लावे એ સવાર અને ઘરના આંગણે ખીલેલું ગુલાબ લાવે સુગંધ અપાર। મિત્રો, ગામનો ચારો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હું ડોક્ટર શાહીના મિત્રા હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, સવાર પડે એટલે રસોડામાંથી અવાજ આવે છે કે એ જરા બજારમાંથી તાજા શાકભાજી લઈ આવો, ને પણ બજારમાં જઈએ એટલે મોંઘવારીનો માર। અને મિત્રો, સાથે મનમાં વિચાર આવે કે શાકભાજીમાં કેમિકલ અને જંતુનાશક દવાઓ કેટલી હશે, આપણું સ્વાસ્થ્ય બગડશે તો। પણ વિચારો મિત્રો, જો રોજ સવારે તમારે બજાર ન જવું પડે અને તમારા જ ઘરના ધાબા પર એટલે કે ટેરેસ પર એકદમ લીલાછમ તાજા શાકભાજી અને એ પણ 100% ઓર્ગેનિક મળી જાય તો કેવી મજા પડી જાય।

राजीव भामू चोरो कार्यक्रम में हूँ। आपने साथ बात करवानी छू टेरेस पर शाकभाजी पाकवानी खेती केवी रीतना करी शकाय। मित्रों, दुनिया में वस्ती वधारा कारण धीमे धीमे खेती लायक जमीन ओछी थई रही छे। एवी परिस्थिति में कुंडा कंटेनर अथवा तो मित्रों प्लास्टिक बेग नो उपयोग करीने टेरेस अथवा रूप पर अनेक फळ अने शाकभाजी उगाड़ी शकाय छे, जेमाथी आपणने रासायनिक दवा वगर ચોખ્ખું તાજું શાકભાજી મળી રહે છે। મિત્રો, સૌપ્રથમ તો હું તમારી સાથે વાત કરું કે ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી કરવાથી શું ફાયદા થાય। પ્રથમ તો છે મિત્રો, આખા વર્ષ દરમિયાન તમને તાજું અને ચોખ્ખું શાકભાજી મળે। શાકભાજી અને ફળ પાછળ થતો ખર્ચ ઘટાડી શકાય છે। અગાસીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ સારી રીતે કરી શકો છો તમે, અને એમાં પણ મિત્રો તમારા મનપસંદ શાકભાજી ઉગાડીને તમે એ શાકભાજી પણ ખાઈ પણ શકો છો અને બજારમાં વેચી પણ શકો છો, અને આપણું ઘર એપાર્ટમેન્ટ ની કિંમત પણ વધારી શકાય છે। કામ કરવાની ક્ષમતા વધે જેથી આપણું શરીર તંદુરસ્ત પણ રહે છે। આગળ વાત છે મિત્રો ટેરેસ ગાર્ડન માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની। તેમાં પ્રથમ છે મિત્રો, વિશ્વાસપાત્ર જગ્યાએથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ। જે જમીનની પસંદગી કરવામાં આવે તેમાં પથ્થર, નિંદણના બીજ અને કોવાયેલા વગરનું મટીરિયલ ન હોય તેની કાળજી રાખવી જોઈએ। સારું કોરવાયેલું સેન્દ્રિય ખાતર એટલે કે મિત્રો કોમ્પોસ્ટ છાણિયું ખાતર, પાણીનું કોમ્પોસ્ટ, નારિયેળના કૂચાનું ખાતર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ। છોડને રોગ અને જીવાતથી રક્ષણ માટેની દવા તરીકે નીમ ઓઇલ, લીમડાના બીજ, પંચદ્રવ્ય વગેરે જેવાનો ઉપયોગ કરી શકાય છે। ઉગાવવા માટેની પોલિથીન બેગ એટલે કે ગો બેગ અથવા તો માટીના પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ કરી શકાય છે। આગળ વાત છે મિત્રો ટેરેસ ગાર્ડન માટે પસંદગી સ્થળ વિશેની। તો મિત્રો, તેના માટે તમે ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો પ્રકાશ ઓછામાં ઓછો 6-8 કલાક મળતો હોય અને સારી ગુણવત્તાવાળું પાણી મળી રહેતું હોય એવી જગ્યા પસંદ કરવી જોઈએ। સૂર્ય પ્રકાશ અને પાણીના ઉપયોગથી સારી ગુણવત્તાયુક્ત ફળ અને શાકભાજી તમે મેળવી શકો છો। અગાસીના ઉપરની ઘરની બારીની બાજુ અને મિત્રો વરંડાની ખુલ્લી જગ્યાઓ ગાર્ડન બનાવવા માટે સૌથી ઉપયોગી છે। મિત્રો, આજે ગામના ચોરો કાર્યક્રમમાં હું આપણી સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની। મિત્રો, આ વિષય પર તમારી સાથે વધુ વાત કરું એ પહેલા તમને સંભળાવી દઉં સરસ મજાનું ગીત।

ચોરી કાર્યક્રમમાં હું આજે આપણી સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. અને મિત્રો, આગળ વાત કરીશ ટેરેસ ગાર્ડન માટે કન્ટેનરની પસંદગી તમે કેવી રીતના કરી શકો છો. તો તેના માટે છે મિત્રો ટબ કે સિમેન્ટના બ્લોક. અગાસીના ખુલ્લા ભાગમાં મિત્રો તમે ભાગની નીચે વોટરપ્રૂફ કરીને સિમેન્ટના બ્લોક અથવા તો ટબમાં ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરી તેમાં ફળ અને શાકભાજી ઉગાડી શકો છો. જો તમે કુંડાનો ઉપયોગ કરવા માંગતા હોય મિત્રો તો શાકભાજી અને ફૂલો સારી રીતે ઉગાડી શકાય એ માટે મિત્રો તમે જુદા જુદા પ્રકારના કુંડાનો ઉપયોગ કરી શકો છો. અને તેમાં મિત્રો કુંડામાં જોઈએ તો સિમેન્ટના કુંડા મળે છે, માટીના કુંડા છે, લાકડીના ટીપ હોય છે, લાકડા પ્લાસ્ટિકના બોક્સ હોય છે, પ્લાસ્ટિકનું ખોખું હોય છે, પ્લાસ્ટિકની જાળી, ડોલ, ટીનનો ડબ્બો, જુદી જુદી સાઇઝના ટીપ, પ્લાસ્ટિકની થેલી, ખાતર, સિમેન્ટની થેલી, ગો બેગ અને કોઈ પણ વેસ્ટ મટીરિયલ કે જેમાં માટી ભરીને છોડ ઉગાડી શકાય તો તમે મિત્રો તેનો ઉપયોગ કરી શકો છો. ટેરેસ ગાર્ડન કેવી રીતે શરૂ કરી શકાય તો મિત્રો સૌ પ્રથમ તમે જે સાધન અથવા તો ટીપમાં આપણે છોડ ઉગાડવાના છે એને પાણીથી બરાબર સાફ કરી લો. તળિયાના કાનાને સાફ કરવું જોઈએ. તળિયાના કાના વાળા ભાગ ઉપર તૂટેલી નારને મૂકવું જોઈએ જેથી તેમાંથી માટી જઈ ન શકે પરંતુ વધારાનું પાણી બહાર નીકળી જાય. ત્યારબાદ મિત્રો તળિયાથી 2 ઇંચ જેટલા ભાગમાં રેતી ભરવી જેથી કરીને નિતાર સારો મળે. તો મિત્રો છોડ ઉગાડવા માટેના મધ્યમમાં 1 ભાગ ફળદ્રુપ માટી, 1 ભાગ સારું સેન્દ્રીય ખાતર અને 1 ભાગ રેતી અથવા તો કોકોપીટ મિશ્ર કરવું અને એની સાથે નેમેટોડ અથવા તો મૂળને નુકસાન કરતા રોગ જીવાત માટેના લીંબોડી ખોળ અથવા તો ટ્રાયફોડમાં મિક્સ કરી શકાય છે. મિત્રો જેમાં છોડ ઉછેરવાનું છે એ પાત્રમાં જમીનનું મિશ્રણ ભરવું અને ઉપરનો થોડો ભાગ મિત્રો ખાલી રાખવો જોઈએ જેથી કરીને પાણી આપવાની સરળતા રહે. છીછરા પાત્રમાં રોપણી કરવા માટે માટી, રેતી અથવા તો કોકોપીટ અને ખાતર 1:1:1 એટલે કે 3:3:1 સરખા માપમાં લેવું જોઈએ અને તેનું મિશ્રણ બનાવીને તેમાં બીજ વાવી શકાય છે. પાત્રમાં છોડની વાવણી કર્યા બાદ તરત તિયત આપવું. બીજ જ્યાં સુધી ન ઉગે ત્યાં સુધી તેની ઉપર સૂકું ઘાસ અથવા તો મિત્રો પરાળ પાથરવું જોઈએ. મોટાભાગે શાકભાજીનું તરુ 25-30 દિવસે રોપણી માટે તૈયાર થઈ જતું હોય છે. મિત્રો હાલમાં શાકભાજીના ધરુ ઉછેર માટે બજારમાં પ્લગ ટ્રે પણ મળે છે જેમાં સરળતાથી ઉછેરી શકાય છે. આ પ્લગ ટ્રે 2-3 ઇંચ ઊંડાઈ વાળી તથા નીચે

કંપનીનો નિકાલ સરળતાથી થઈ શકતો હોય છે. શરૂઆતના મિત્રો, આ પ્લગ પ્લેનો એક ચતુર્ભાગ કોહવાયેલું સૈન્ય કાતરથી ભરેલો હોવો જોઈએ. તેના પહેલા બાકીનો ભાગ કોકોપીટથી ભરી એક હોલ પ્રમાણે એક બીજ વાવીને અને સેન્દ્રીય ખાતરના મિશ્રણથી ભરી દેવા જોઈએ. મિત્રો, અમુક શાકભાજીના બીજ જેવા કે મિત્રો ભીંડા, મૂળા, બીટ, ગુવાર, પાપડી, ચોળી અને વેલાવાળા શાકભાજી બીજને સીધે સીધા નિર્ધારિત કરેલા પાત્રમાં અથવા તો પ્લાસ્ટિક બેગમાં વાવી શકે છે. આ શાકભાજીના બીજના વાવણીની ઊંડાઈ તેના બીજની સાઈઝ કરતા અઢી ગણી રાખવી જોઈએ. વાવણી બાદ સમયાંતરે જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ. મિત્રો, આ બીજને કીડી અથવા મકોડા નુકસાન ન પહોંચાડે અથવા તો મિત્રો ખેંચી ન જાય તે માટેની ખાસ કાળજી લેવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો, ગામોચોરો કાર્યક્રમમાં હું આજે આપણી સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. મિત્રો, આ વિષય પર

સ્વાગત કરું છું. મિત્રો, આજે હું ગામજળ કાર્યક્રમમાં આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. હવે વાત કરું મિત્રો ટેરેસ ગાર્ડન માટેના છોડ કેવા પસંદ કરવા જોઈએ. તો ટેરેસ ગાર્ડન બનાવવા માટે સમય છતને નુકસાન ન પહોંચાડે તે માટે બહુ વર્ષાનું ફળ અને શાકભાજીના છોડની પસંદગી કરવી નહીં. શાકભાજી ઉગાડવાની વિવિધ પદ્ધતિની વાત કરું મિત્રો તો બે થાળી એટલે કે ગીંડા, ગુવાર, ચોળી, તુવેર, વાલ, વટાણા, પાપડી, તરબૂચ, સક્કરટેટી, દૂધી, ફણસી, કાકડી, ગલકા, તુરિયા, કારેલા, કોળું, ચીભડા, વરિયાળી અને સરગો, આ બધાનો મિત્રો બી થાળીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે મિત્રો ધરું તૈયાર કરીને શાકભાજી ઉગાડી શકાય છે. એમાં આવે છે મિત્રો રીંગણ, ટામેટા, મરચા, કેપ્સિકમ, કોબીજ, ફ્લાવર, ડુંગળી વગેરેનો સમાવેશ મિત્રો ધરું તૈયાર કરીને તેને રોપણી માટે કરી શકાય છે. અથવા તો મિત્રો તમે ગાંઠો રોપીને પણ શાકભાજીને ઉગાડી શકાય છે. એમાં જો તમારે રોપણી કરવી હોય મિત્રો તો તમે આદુ, હળદર, સુરણ, અળવી, બટાકા, કંકોળા, રતાળુ આ બધાની ગાંઠો રોપીને તમે તેનું શાકભાજી ઉગાડી શકો છો. પછી કઢી રોપીને, તો કઢી રોપીને મિત્રો માત્ર તમે લસણની નાની કરી શકો છો. ત્યારબાદ છે મિત્રો બીજ પૂખીને, તો બીજ પૂકવા માટે કયા શાકભાજી તમે ઉગાડી શકો છો? તો તમે છે પાલક, કાંદા.

સારા એવું થતું હોય છે. મિત્રો, જ્યારે રોગ જીવાતનું નિયંત્રણ કરવું હોય તો ઋતુ અને છોડના વિકાસ પ્રમાણે જુદી જુદી અવસ્થાએ જીવાતો અને રોગો જોવા મળતા હોય છે, જેમાં શાકભાજીમાં અલગ પ્રકારની ચુસ્યા પ્રકારની જીવાત જેવી કે મિત્રો મોલોમસી, લીલા ગટરિયા, થ્રિપ્સ વગેરે છોડના વિકાસને પ્રાથમિક તબક્કામાં નુકસાન પહોંચાડતી હોય છે, જેના નિયંત્રણ માટે મિત્રો તમે લીમડાનું તેલ 4 મિલીલીટર અથવા તો તેના તમે 2 સ્ટીકર્સ મિલીલીટર પાણીમાં મિક્સ કરીને તેનો છંટકાવ છોડવા કરી શકો છો. રોગોમાં ફૂડથી થતો સુકારો અને કુવારો જોવા મળે એ વરસાદી ઋતુમાં છોડને નુકસાન કરતો હોય છે, જેના નિયંત્રણ માટે તમે કોપર ઓક્સિક્લોરાઇડ 2 ગ્રામ લીટર પાણીમાં ભરીને મિક્સ કરીને છોડના થડમાં રેડી દેવું જોઈએ. વાયરસથી જે છોડને નુકસાન થાય છે મિત્રો તેને દૂર કરીને માસાજ કરી દેવું જોઈએ, જેથી કરીને બીજા છોડને તે નુકસાન ના પહોંચાડે અને તેનો ફેલાવો અટકી જાય. પાકની લણણી વિશેની વાત કરીએ મિત્રો તો શાકભાજીની લણણી યોગ્ય સમયે કરવાથી તેના પોષક તત્વો તાજગી સ્વાદ જળવાઈ રહેતો હોય છે. લીલા પાંદડા વાળા શાકભાજીને તેના યોગ્ય સમયે ઉતારી લેવા જોઈએ. કંદમૂળ વાળા શાકભાજીને કુમળા હોય ત્યારે મિત્રો તેને ઉતારી લેવા જોઈએ. ટામેટાનો યોગ્ય કલર આવે ત્યારે તથા રીંગણ અને ભીંડાનો યોગ્ય કદમાં આવી જાય ત્યારે તેને ઉતારી લેવા જોઈએ. મિત્રો આજે ગામના ચોરો કાર્યક્રમમાં મેં આપણી સાથે વાત કરી છે ટેરેસ પર શાકભાજી પાક ઉગાડવા વિશેની. આશા રાખું છું મિત્રો તમને આપેલી આ માહિતી જરૂર ઉપયોગી નીવડશે. મિત્રો હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ ગીત.

विवेक बेचर हवामान समाचार पर। हवामान खाता ना वर्तारा जणावे छे के आवता 24 कलाक दरमियान समग्र गुजरात राज्य में अमुक विस्तारों में वरसाद तेमज अमुक विस्तार में हवामान सूकु रहेशे। मच्छीमार भाइयों ने तकेदारी ली कोई सूचना नहीं। हवामान समाचार पूरा था। અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે, તો રામલીલા લઈને છૂટા પડીએ। આવજો, રામ રામ। ગામનો ચારો આ હતો ખેડૂત મિત્ર માટેનો કાર્યક્રમ। આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

ફોલો કરશો.

પ્રદર્શન કર્યું અને પુરેન પણ પૂર્ણ કર્યું. આ ત્રણ મેડલ સાથે ભારતનો કુલ મેડલ 15 થઈ ગયા છે, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 7 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. નાઇજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં એક સમુદાય પર થયેલા હુમલામાં 20 લોકોને મોત થયા છે. પોલીસે કહ્યું કે રવિવારે બોકોસ પ્રદેશના ગારોમાં સમુદાયમાં આ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAI નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ NCAI સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત બંને મંત્રાલયો રાષ્ટ્રીય પરિવહન ગતિશીલતા અને વાજબી આવવા જવાની વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે.

0: આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સમુદ્રભૂમિમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ કાર્યક્રમ હવા મહેલ.

ಎಷ್ಟು ಜಾಂಬಿ ಆಗಿದೆ

0: on in the news at 9. Good night.
1: પ્રસ્તુત છે ફિલ્મ સંગીત.

કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું બધાઈ હો ફિલ્મનું ગીત, ડેવ મેગી અને હરજોત કૌરના સ્વરમાં. હવે સાંભળીએ દેવદાસ ફિલ્મનું ગીત, પંડિત બિરજુ મહારાજ, કવિતા કૃષ્ણમૂર્તિ અને માધુરી દીક્ષિતના સ્વરમાં.

લગાન ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ 12 વર્ષ સુશાસનના.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત પ્રસ્તુત છે ગુજરાતની સૌર ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના MD ડોક્ટર શાલિની અગ્રવાલ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંજ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. 12 વર્ષ સુશાસનના આ શ્રેણી અંતર્ગત આજે આપણે વાત કરીશું એક એવા ક્ષેત્રની જે ગુજરાતે માત્ર નોંધપાત્ર કામગીરી જ નથી કરી, પરંતુ દેશની આગેવાની પણ કરી છે. જે હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ સૌર ઉર્જા ક્ષેત્રની. છેલ્લા 12 વર્ષોમાં ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના સફળ અમલીકરણ માટે સન્માનિત પણ કરવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આ ગુજરાતની સૌર યાત્રા વિશે આપણને માહિતગાર કરવા આજે આપની સાથે જોડાયા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શાલિની અગ્રવાલ મેમ. મેમ, ખુબ ખુબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં.
2: થેન્ક યુ સો મચ
1: 12 વર્ષોમાં ગુજરાતનો જે પ્રવાસ છે સૌર ઉર્જા ક્ષેત્રનો, એ બહુ જ અદભુત રહ્યો છે. ગામ હોય કે શહેર હોય, ઘરોના છતનો ઉપયોગ એક જમાનામાં માત્ર કપડા કે પાપડ સુકાવવા માટે થતો હતો, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે અને સોલર પેનલ આજે બધે ઉભા થયા છે. તો આ પ્રવાસ કેવી રીતે શરૂ થયો અને આ સફળતાના મુખ્ય આધારસ્તંભ આપની દ્રષ્ટિએ કયા રહ્યા છે?
2: ગુજરાત માટે ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સોલર ઉર્જાના માટેનું બીજ જયારે મુખ્યમંત્રી હતા સાહેબ, ત્યારથી જ એમણે ગુજરાતમાં સોલર ઉર્જાની સ્થાપના કરી હતી. માનનીય વડાપ્રધાન શ્રી અત્યારે આખા ભારત દેશ માટે વિકસિત ભારત 2047 નું સંકલ્પ લીધું છે, જેમાં ભારત દેશને એક મોટી અર્થતાંત્રિક વ્યવસ્થા ઉભા કરવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. પણ આ ડેવલપમેન્ટ ક્લાઇમેટ એક્શન મુજબ હોય અને એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશન ના સાથે હોય, એમના માટે માન્ય વડાપ્રધાન શ્રી નેટ ઝીરો 2070 નું પણ સાથે સાથે સંકલ્પ લીધું છે. અને આ બંને ઇનિશિયેટિવમાં માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય ઉપમુખ્યમંત્રી શ્રી અને માન્ય મંત્રી શ્રી ઉર્જા અને બધા જ ગુજરાતના લોકો મળીને વિકસિત ગુજરાત 2047 અને નેટ ગુજરાત માટે પ્રયત્નો કરી રહ્યા છે. જયારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સોલર ઉર્જાના ક્ષેત્રમાં ચારણકાનું એક પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યું હતું અને ભારત દેશમાં સૌથી પહેલું સોલર પાર્ક વાળું પ્રોજેક્ટ હતું, જ્યાંથી સૌર ઉર્જા ઉત્પાદન કરવા માટે અને GUVNL આ ઉર્જાને ખરીદવા માટેની શરૂઆત કરવામાં આવેલી હતી. અને મોદી સાહેબના વખતે જ જમીનનો ઉપયોગ કેવી રીતે સારી રીતે સૌર ઉર્જા માટે કરી શકાય, એમના માટે જો કેનાલ હોય છે, કેનાલના ઉપર કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટની પણ સ્થાપના કરવામાં આવેલ હતી. એટલે તે વખતે બહુ જ વર્ષો પહેલા ખૂબ ઇનોવેટિવ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ આગળ કહી શકાય એવા રીતના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી સોલર પોલિસી આવી. માન્ય મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટની પણ સ્થાપના કરવામાં આવી. એટલે એવા ઘણા બધા ઇનિશિયેટિવ ચાલુ થયા અને હવે ભારત સરકારશ્રીની અને ગુજરાત સરકારશ્રીની સોલર પાર્કના ક્ષેત્રમાં, નોન સોલર પાર્કના ક્ષેત્રમાં લોકોની સાથે જોડીને કેવી રીતે આ દિશામાં આગળ વધી શકાય, આ બધું જોડીને ખૂબ મોટા પાયા ઉપર કામ થઈ રહ્યા છે. અને મને ક્યાં તો આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે ગુજરાત અત્યારે સમગ્ર ભારત દેશમાં રિન્યુએબલ એનર્જીની કેપેસિટીના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ધરાવે છે, વિન્ડ એનર્જીના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ધરાવે છે, સોલર રૂફટોપની દિશામાં આખા ભારત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને સોલર ઉર્જાની કેપેસિટીમાં અત્યારે ગુજરાત સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમે છે.
1: બરાબર. મોટા પ્રોજેક્ટની સાથે સાથે સામાન્ય માણસને પણ હરિત ઉર્જા કે સોલર સાથે ગુજરાતે જોડાયા છે અને મને લાગે છે કે ખરેખર મોટી સિદ્ધિ છે. તો તાજેતરમાં જે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજ યોજના હેઠળ ગુજરાતને સન્માનિત કરવામાં આવ્યું છે,

0: કામગીરી માટે. તો આ સિદ્ધિ વિશે અમને થોડુંક જણાવજો કે કેટલા લોકોએ આ યોજનાનો અત્યાર સુધી લાભ લીધો છે અને શું કામગીરી ગુજરાતમાં પર્ટિક્યુલરલી આ સ્કીમ અંગે થઈ છે.
1: માનનીય વડાપ્રધાનશ્રીએ આ જે સોલર ઉર્જાનું અભિયાન છે એમને જન અભિયાન બનાવવા માટેની એમને ઝુંબેશ સમગ્ર ભારત દેશમાં હાથ ધરી છે. આ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર વિવિધ પ્રકારના ઇન્સેન્ટિવ્સ અને સબસિડીઝ પીએમ સૂર્યઘરની સ્કીમમાં આપે છે અને એના કારણે ખૂબ અવેરનેસ પણ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં થયું છે અને એના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં 10 લાખનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે માર્ચ 2027 સુધી. પણ અત્યારે સુધીમાં 7 લાખ થી પણ ઉપરના સોલર રૂફટોપ ના ઇન્સ્ટોલેશન ઓલરેડી થઈ ગયા છે અને હાઈએસ્ટ સિદ્ધિ છે જે કોઈ રાજ્ય સમગ્ર ભારત દેશમાં હાથ ધરી છે. એટલે ગુજરાત રાજ્યમાં 7 લાખ થી ઉપર જો રૂફટોપ ઇન્સ્ટોલેશન થયા છે એમના માટે ગુજરાત રાજ્યને પીએમ સૂર્યઘર એક્સલન્સ એવોર્ડ આપવામાં આવ્યું હતું. હાલ મે માસ જો હતું 2026 નું ત્યારે સમગ્ર ભારત દેશમાં પીએમ સૂર્યઘર માટેની ઝુંબેશ કરવામાં આવી હતી અને આમાં 4 જુદી જુદી કેટેગરીઝ હતી જેના અંતર્ગત વેન્ડર રજીસ્ટ્રેશન કરવાનું છે, મેક્સિમમ એપ્લિકેશન કરવાનું, સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું, ઇન્સ્પેક્શન કરવાનું, એવી 4 કેટેગરીઝ હતી અને જુદી જુદી રાજ્યોની કેટેગરીઝ બનાવવામાં આવી હતી. આમાં પણ ગુજરાત રાજ્ય તમામ કેટેગરીઝમાં ટોપ કર્યું છે અને એમને 4 અવોર્ડ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને આપવામાં આવ્યા છે.
0: ખૂબ ખૂબ અભિનંદન મેમ આ સિદ્ધિ બદલ આપનો. મારે એક પ્રશ્ન પૂછવાનો છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે કે સામાન્ય લોકો માટે, ગામડામાં રહેતા લોકોની આપણે વાત કરીએ તો સૌર ઉર્જા એમના માટે મહત્વની છે અને ગામડામાં રહેતા જે લોકો છે એને આ યોજનાથી શું ફાયદો થઈ શકે એમ છે અને જો કોઈ પરિવાર ખરેખર પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા ઈચ્છતો હોય તો એને સરકાર તરફથી કેવી રીતે મદદ મળે છે અને શું કરવું જોઈએ?
1: હું પહેલા વાત કરીશ કે સરકારશ્રી તરફથી શું મદદ મળે છે. અત્યારે સરકારશ્રી તરફથી એમને સબસિડી આપવામાં આવે છે. એટલે 1 કિલોવોટ નું હોય તો 30,000 રૂપિયાની સબસિડી, 2 કિલોવોટ નું હોય તો 60,000 રૂપિયા અને 3 કિલોવોટ નું હોય તો 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. અને એડિશનલ સબસિડી નેટ મીટરિંગ ચાર્જ માટે પણ આપવામાં આવે છે. એટલે અપ્રોક્સિમેટલી 3,000 રૂપિયા જેટલી એડિશનલ સબસિડી આપવામાં આવે છે. અત્યારે સુધીમાં 5,200 કરોડ જેટલા સબસિડી આ યોજનામાં ઓલરેડી આપી દેવામાં આવેલ છે. હવે લોકો માટે આ ખૂબ જ ઉપયોગી છે કેમ કે અત્યારે ગરીબ માણસ હોય કે મધ્યમ વર્ગના માણસ હોય, વીજળીનું જો બિલ છે એક ખૂબ જ એમનું જો બજેટ માટેનું ખૂબ જ એક વીજળીનું બિલ માટેનું એક પ્રોબ્લેમ હોય છે. જો આપણે પીએમ સૂર્યઘર રૂફટોપ ઉપર ઇન્સ્ટોલ કરીએ તો 300 જેટલી યુનિટ એમને મંથલી ફ્રી મળે છે અને અત્યારે જોશો તો મોટા ભાગના જો લોકો છે, ફાર્મર્સ છે કે લોકો છે જેમને ઇન્સ્ટોલ કર્યું છે એમાં 80% કન્ઝ્યુમર્સ નું વીજળીનું બિલ 0 થઈ ગયું છે. એટલે ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી અને પોતાના જ ડોર સ્ટેપ ઉપર આ એનર્જી મળી શકે છે, વીજળીનું બિલ ઓછું થઈ જાય છે. અને આપ જોઈ રહ્યા છો કે ઈરાન વોર વગેરે એવી ઘણી અનસર્ટેનિટીઝ હોય છે, જયારે આ આપની સેલ્ફ સફિશિયન્સી હોય રિન્યુએબલ એનર્જી ઉપર તો આપના માટે ખુબ સારું રહે છે.
0: ખરેખર ખેડૂત હોય કે સામાન્ય પરિવાર હોય, એક ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બની શકે એવી આ યોજના છે. તો ઘરેલુ ગ્રાહકોની જેમ ખેડૂતોને ખેતરોમાં પણ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાઓ છે, એમાં કુસુમ યોજના, પીએમ કુસુમ યોજનાનો ઉલ્લેખ થાય છે. તો શું આ યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે છે અને શું પ્રગતિ અત્યાર સુધીમાં આપણે ગુજરાતની વાત કરીએ તો આ યોજના અંતર્ગત થઈ છે?
1: પીએમ કુસુમ યોજના ખેડૂતો માટે પણ એક ખૂબ સારી સ્કીમ છે, સાથે સાથે આખા રાજ્ય માટે એગ્રીકલ્ચરને કેવી રીતે સોલર થી જોડી શકાય એમના માટેની ખૂબ સારી યોજના છે. ખાસ કરીને જે લોકો ટ્રાઇબલ એરિયાઝમાં રહે છે અથવા તો રિમોટ એરિયાઝમાં ખેતી કરે છે, જ્યાં ગ્રીડ પહોંચવામાં કોઈ પ્રશ્ન છે અથવા ગ્રીડ થી જોડાયેલા નથી, ત્યાં ઓફ ગ્રીડ સોલર પંપ આ એક પીએમ કુસુમ યોજનાનું કોમ્પોનન્ટ છે, જેના અંતર્ગત ખેડૂતોને ઓફ ગ્રીડ સોલર પંપ લગાવવા માટે સબસિડીઝ આપવામાં આવે છે. આ સબસિડીમાં અત્યારે સુધી 22,800 જેટલા ફાર્મર્સે, ખેડૂતોએ સોલર પંપ વિકસાવ્યા છે અને સૌથી મોટો ફાયદો થાય છે કે જો ડીઝલ

0: કોસ્ટ છે એ બચી જાય છે અને એમને ખૂબ સસ્તી વીજળીના થ્રુ આ સોલર પંપ ઓપરેટ કરી શકે છે. આમાં ટ્રાયબલ એરિયા નોન ટ્રાયબલ એરિયામાં જુદી જુદી સબસિડીઝ આપવામાં આવે છે. નોન ટ્રાયબલ એરિયામાં 30% ભારત સરકાર તરફથી, 30% ગુજરાત સરકાર તરફથી અને 40% ખેડૂતનું કોન્ટ્રીબ્યુશન હોય છે. ટ્રાયબલ અને ફોરેસ્ટ એરિયામાં ખેડૂતોનું કોન્ટ્રીબ્યુશન ઝીરો છે, એમને કોઈ કોન્ટ્રીબ્યુશન કરવાનું નથી. 30% ભારત સરકારથી અને 70% ગવર્મેન્ટ ઓફ ગુજરાત થી, એની 100% એમને સબસિડી સરકાર તરફથી આપવામાં આવે છે. નોન ટ્રાયબલ એરિયાના લોકો છે પણ ફોરેસ્ટ એરિયામાં રહે છે, એમને 30% ભારત સરકાર, 70% ગુજરાત સરકાર અને ફાર્મરને જો કોન્ટ્રીબ્યુશન કરવાનું છે ફક્ત અને ફક્ત ફિક્સ્ડ ચાર્જ માટેનું કોન્ટ્રીબ્યુશન કરવાનું છે. બીજું પીએમ કુસુમમાં એક ખૂબ સારું કોમ્પોનન્ટ છે ફીડર લેવલ સોલરાઇઝેશનનું. આમાં જો ફીડર્સ હોય છે એના ઉપર પણ લોકો સોલર પેનલ્સનું ડેવલપમેન્ટ કરી શકે છે અને અત્યારે સુધી 4,18,000 ખેડૂતોને એમના કારણે ફાયદો થયો છે. આમાં 1,840 જેટલા એગ્રીકલ્ચર ફીડર્સ ને આવરી લેવામાં આવ્યા છે અને 963 મેગાવોટ જેટલું સોલર એનર્જી સ્કીમમાં ઉત્પાદન કરવામાં આવી રહી છે. આમાં પણ સબસિડી મળે છે 1 કરોડ રૂપિયા પર મેગાવોટ ની સબસિડી. જે લોકો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે છે ફીડર લેવલ સોલરાઇઝેશનમાં એમને મળે છે અને અત્યારે સુધી સરકારશ્રી તરફથી ખૂબ મહત્વભર રકમ 1,11 કરોડ રૂપિયા આ સ્કીમમાં આપવામાં આવ્યા છે. એમના સિવાય ત્રીજો કોમ્પોનન્ટ જે છે પીએમ કુસુમમાં એ જો નાના પ્લાન્ટ કોઈને લગાવવાનું હોય એ લોકો પણ 2 મેગાવોટ સુધીનું પ્લાન્ટ લગાવી શકે છે. એમના કારણે શું થયું છે કે પહેલા આપણે કહેતા હતા કે ખેતી અને ડેરી આ બંનેના કારણે ખેડૂતોને આવક થઈ રહી છે પણ હવે આપ જોઈ શકશો કે આજે સોલર ફાર્મ્સ આ પીએમ કુસુમ યોજનામાં લગાવવાથી નાના નાના ખેડૂત પર પોતાની જમીનના કે મધ્યમ ક્લાસના લોકો પણ આ સોલર પ્લાન્ટ લગાવીને એમના થકી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. તો રિન્યુએબલ એનર્જી તો મળી જ રહી છે, સસ્તા ભાવે મળી રહી છે પણ સાથે સાથે એ વધારાની એનર્જી ગ્રીડમાં નાખીને એ લોકો વધારાનું આર્થિક ઉપાર્જન પણ કરી રહ્યા છે.
1: બરાબર, ખરેખર બહુ ભવિષ્યલક્ષી આપણે કહી શકીએ એવી આ યોજનાઓ છે. કારણ કે જેમ આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે મધ્ય પૂર્વમાં હમણાં જે સંઘર્ષ થયો હતો એની પણ અસર આપણા ગુજરાતના અને ભારતના ઉર્જા ક્ષેત્ર પર પડી હતી. તો ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચાલી રહ્યા છે અને ઘણી વખત એમના બોલવામાં ઉલ્લેખ થતો હોય છે કે આગામી સમયમાં ગુજરાતને અને ભારતને ઉર્જા ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બનાવવું હોય તો સૌર ઉર્જા અને પવન ઉર્જા બંને ઉપર એ બહુ ફોકસ કરતા હોય છે અને એ જ દિશામાં આપણા ગુજરાતમાં ખાવડામાં જે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે એના વિશે આપ શું કહેશો કે કેવી રીતે આગામી સમયમાં એક ગેમ ચેન્જર સાબિત થશે ગુજરાતની વાત કરીએ તો?
0: ગુજરાતનું બહુ જ એમની જે જ્યોગ્રાફિકલ લોકેશન અને ગુજરાતનું જો વાતાવરણ છે એ રિન્યુએબલ એનર્જી માટે ખૂબ જ સારું રાજ્ય છે. અને આપ જોશો કે અહીંયા સૌથી મોટી કોસ્ટ લાઈન છે, કચ્છ જેવું એક ખૂબ મોટું ત્યાં લેન્ડ છે જેમને પહેલા અગાઉ વેસ્ટ લેન્ડ તરીકે ઓળખાતું હતું પણ અત્યારે આ લેન્ડ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આખા ભારત દેશનું સૌથી હાઈ પોટેન્શિયલ એરિયા તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. અને એમનું એક મુખ્ય કારણ છે કે ખાવડા જેવું એક ખૂબ મોટું પ્રોજેક્ટ ત્યાં કચ્છમાં વિકસાવવામાં આવી રહ્યું છે. અત્યારે એ જે પ્રોજેક્ટ છે ખૂબ યુનિક છે કેમ કે સૌથી મોટી 37 ગીગાવોટ ક્ષમતા વાલું આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યું છે જે ભારત દેશમાં જ નહીં પણ વિશ્વમાં એક ખૂબ મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે ઓળખવામાં આવશે. બીજું કે એક હાઇબ્રિડ પાર્ક છે, ત્યાં સૌર ઉર્જાના ઉત્પાદન સાથે વિન્ડ એનર્જીનું પણ ઉત્પાદન થશે અને આવનાર ભવિષ્યમાં બેટરી એનર્જી સ્ટોરેજમાં પણ ખાવડામાં ખૂબ સારું કામ થશે. તો એક હાઇબ્રિડ અને રિલાયબલ પાવર, અશ્યોર્ડ પાવર, 24x7 પાવર લોકોને મળી શકે અને ખૂબ ઓછી સસ્તી દરે આ રિન્યુએબલ એનર્જી લોકોને મળી શકે એમના માટેનું એક પાર્ક છે. અને ત્રીજી વસ્તુ કે ખાવડા કચ્છમાંથી આ જો પાવર છે એ ગુજરાત રાજ્યને તો પૂરું પાડવામાં આવશે જ પણ સાથે સાથે આનાથી પાવર ભારત દેશના બીજા રાજ્યોમાં પણ લઈ જવામાં આવશે. એટલે ખૂબ વૃહદ નેટવર્ક ખાવડાથી લઈને દેશના અન્ય રાજ્યો સુધી બનાવવામાં આવી રહ્યું છે, જેથી ગુજરાત પોતે તો રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરશે જ, પણ સાથે સાથે બીજા રાજ્યોને પણ રિન્યુએબલ એનર્જી પૂરું પાડવામાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવશે. એમાં ખાવડાનું આ પ્રોજેક્ટ ખૂબ મોટું મહત્વનું રોલ ભજવશે.
1: એ ચોક્કસ આપણે કહી શકીએ કે આગામી સમયમાં આપણે દેશની જ ઉર્જા સુરક્ષામાં ખાવડાનું એક યોગદાન હશે. પણ આટલા મોટા પ્રોજેક્ટ્સને જ્યારે આપણે સંભાળતા હોઈએ, એનું મેન્ટેન કરતા હોઈએ, ત્યારે ગ્રીડ મેનેજમેન્ટ પણ એટલું જ મહત્વનું હોય છે. તો જ્યારે આપણે સોલાર એનર્જી હોય કે વિન્ડ એનર્જી હોય એનું વિસ્તરણ કરી રહ્યા છે, તો આપણા ગ્રીડ મેનેજમેન્ટ માટે કે એનર્જી સ્ટોરેજના ક્ષેત્રમાં કયા કયા નવા પગલાં આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવશે?
0: મોદી સાહેબનું એક વિઝન હતું કે ગુજરાતના ખેડૂતોને દિવસનો પાવર આપવો જોઈએ, જેથી એ લોકો સરળતાથી ખેતી કરી શકે. અને એમના માટે ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પાયા ઉપર એગ્રીકલ્ચર ફીડર્સ ગામે ગામ લગાવવામાં આવ્યા હતા. અને જે સોલર ઉર્જાનું ઉત્પાદન અત્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે દિવસમાં, એ સોલર ઉર્જાનું ખેતરો સુધી પહોંચાડી શકાય એમના માટે એગ્રીકલ્ચર ફીડર અને ગ્રીડના માધ્યમથી આ ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે. આ એક ખૂબ મોટું પગલું છે સમગ્ર ભારત દેશમાં, જ્યાં ગુજરાત રાજ્યે 98-99% જેટલા ખેડૂતોને દિવસમાં વીજળી આપવા માટે ઓલરેડી આવરી લીધા છે. અને બાકીનું જે ગામ બાકી રહ્યું છે એ પણ ઝડપથી ટૂંક સમયમાં પૂરું કરવામાં આવશે. એટલે પહેલા જે રાત્રે કે દિવસે મતલબ રોટેશન વાઇઝ વીજળી આપવામાં આવતી હતી, એમના સિવાય હવે વીજળી દિવસમાં જ ખેડૂતોને આપવામાં આવી રહી છે. અને આમાં ફીડર ગ્રેડ અને આ જે બધા પ્રોજેક્ટ છે એમનું એફિશિયન્ટ ઇન્ટિગ્રેશન એ ખૂબ મોટું ભાગ ભજવી રહ્યું છે. એમના સિવાય હવે રિન્યુએબલ એનર્જી સોલર આવર્સમાં જ ના મળે, પણ એમના સિવાય પણ 24/7 ઇન્ડસ્ટ્રીઝને એનર્જી મળે, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને મળે, બીજા પણ કોઈ પણ ડેટા સેન્ટર્સ વગેરે જે ભવિષ્યમાં આવવાના છે એમના માટે પણ મળે. એમના માટે હવે ગુજરાત સરકાર સ્ટોરેજ ઉપર ધ્યાન મૂકી રહી છે અને એમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, પંપ સ્ટોરેજ સિસ્ટમ, જેના થકી રાત્રે પણ સાંજે પણ આ સોલર એનર્જીને લોકો સુધી પહોંચાડી શકાય એમના માટેના વૃહદ કામગીરી કરવામાં આવી રહી છે. બેટરી એનર્જી સ્ટોરેજ અંતર્ગત ઘણા બધા પ્રોજેક્ટ્સ ના ટેન્ડર્સ અત્યારે કરવામાં આવ્યા છે, ઘણા કમિશન થયા છે અને બીજા કમિશન થવા જઈ રહ્યા છે. પણ ગુજરાત રાજ્ય બેટરી એનર્જી સ્ટોરેજ ના ક્ષેત્રમાં પણ સમગ્ર ભારત દેશમાં આમાં પહેલ કરી છે અને એ એનર્જીને લોકો વધારે ને વધારે દિવસે કન્ઝ્યુમ કરે, કેમ કે જનરેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ લોકો પણ એમના સાથે સાથે જયારે જનરેશન થઈ રહ્યું છે ત્યારે એ લોકો પણ કન્ઝમ્પશન કરે. એમના માટે બધા કન્ઝ્યુમર્સ જો 11-4 ના વચ્ચે એનર્જી કન્ઝ્યુમ કરે તો એમને 60 પૈસા જેટલું રિબેટ આપવામાં આવે એવું પણ પોલિસી
1: સ્થાનિક અર્થતંત્રને આ બધા પ્રોજેક્ટ થી ખાસ કરીને આવી શું ફાયદો કે શું પ્રોત્સાહન અત્યારે મળી રહ્યું છે?
0: મને લાગે છે કે આ સોલર ઉર્જા અને પવન ઉર્જા અને રિન્યુએબલ એનર્જી બધાએ દેશના ગુજરાત રાજ્યના નાના નાના ગામડાઓ, નાના નાના જે કસ્બા છે, ટાઉન્સ છે, નાની સિટીઝ છે, તે એક અભૂતપૂર્વ આ લોકો આર્થિક અર્થતંત્ર માટે ખૂબ નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને આપણે પહેલા વેસ્ટ લેન્ડ કહેતા હતા અને જ્યાં ખેતીનું કોઈ સ્કોપ નહીં હતું, સપોઝ કે બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, અત્યારે ત્યાં રિન્યુએબલ એનર્જીના માધ્યમથી આ જે લેન્ડ કોસ્ટ છે, લેન્ડ વેલ્યુઝ છે, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. ત્યાંની જે લેન્ડ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે વેસ્ટ લેન્ડ ઉપર ખૂબ મોટા મોટા સોલર પાર્ક અને વિન્ડ પાર્ક આવી રહ્યા છે. અને એમના કારણે જેની આ જમીનો હતી એમને ખૂબ સારી આવક લીઝના માધ્યમથી રેન્ટના માધ્યમથી ત્યાં મળી રહી છે. તો એક નવો આવકનું સ્ત્રોત ત્યાં લોકો માટે ઉભું થયું છે. સાથે સાથે આ જે લેન્ડ છે હવે વેલ્યુએબલ લેન્ડ થઈ ગઈ છે. બીજી વસ્તુ કે જે પણ નાના નાના ગામડાઓમાં વેસ્ટ લેન્ડના બધા પાર્ક્સ ડેવલપ થઈ રહ્યા છે ત્યાં ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે. રોડ, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, ત્યાં વસ્તી હવે ધરાવતા ક્ષેત્ર આવી ગયા છે, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, એક આખું જે ઇકોસિસ્ટમ છે ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. ત્રીજું, ત્યાંથી પહેલા લોકોને માઇગ્રેટ કરવું પડતું હતું રોજગારી માટે, પણ હવે ત્યાં જ એટલી બધી તકો ઉપલબ્ધ થઈ રહી છે કે લોકો યા તો આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અથવા તો પોતાનું પણ નાના નાના પાર્ક ત્યાં એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. આપને એક સિમ્પલ હું દાખલો આપું છું કે આ જે ડિસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ છે જેમાં કોઈ પણ વ્યક્તિના પાસે જમીન હોય એ વ્યક્તિ પોતાના જમીનમાં જે કનેક્ટિવિટી છે ત્યાં નાના નાના સોલર પાર્ક ઉભું કરી શકે છે અને એમની જે એનર્જી છે એ જીવ મંડળ તરફથી ખરીદવામાં આવે છે. 2.76 રૂપિયા એમને આપવામાં આવે છે સોલર એનર્જી માટે અને વિન્ડ એનર્જી માટે 3.70 રૂપિયા આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે નાના પરિવારના લોકો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકોએ આ પ્રોજેક્ટ થકી એ લોકોએ નાના નાના પ્લાન્ટ સ્થાપિત કર્યા અને અત્યારે હજારો લાખો રૂપિયાની એમની ઇન્કમ વાર્ષિક થઈ ગઈ છે. એટલે આ ક્ષેત્રમાં ખૂબ સારી તકો ઉપલબ્ધ થઈ રહી છે અને ગુજરાત ફક્ત રિન્યુએબલ એનર્જીને સ્થાપવામાં જ નહીં પણ એમના મેન્યુફેક્ચરિંગમાં પણ આગળ કામ ધરાવે છે. સોલર પેનલ્સ જો મેન્યુફેક્ચર થઈ રહ્યા છે આ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યા છે અને ગુજરાત રાજ્યના દેશની ટોપ કંપનીઝ સોલર પેનલ્સ બનાવી રહી છે અને અહીંયાથી સોલર પેનલ બનાવીને ફક્ત ગુજરાત રાજ્યને નહીં પણ આખા ભારત દેશને અને એક્સપોર્ટ પણ કરી રહી છે અને એના કારણે પણ લોકોની રોજગારીની, સ્કિલની અને ફાઇનાન્શિયલના દ્રષ્ટિથી પણ નવી જે તકો છે સર્જન થઈ રહી છે. સાથે સાથે વિન્ડ એનર્જીમાં, વિન્ડ એનર્જીમાં ટર્બાઇન બનાવવાનું, બ્લેડ્સ બનાવવાનું, ટાવર બનાવવાનું આ તમામ કામોની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં આ બધું કામ કરી રહી છે, મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. એટલે મેન્યુફેક્ચરિંગનું પણ એક સપ્લાય ચેઇનમાં અને એન્ડ ટુ એન્ડ જે ઇન્ટિગ્રેશન છે આમાં ગુજરાત રાજ્યમાં તમામ પ્રકારની અત્યારે કામગીરી થઈ રહી છે.
1: બરાબર, મતલબ રિન્યુએબલ એનર્જીની આપણે વાત કરીએ તો આખી ઇકોસિસ્ટમ મતલબ ઉત્પાદનથી માંડીને એને ડિસ્ટ્રીબ્યુટ કરવા સુધીની આજે ગુજરાતમાં ઉભી થઈ રહી છે. તો આગામી 5 થી 10 વર્ષની આપણે વાત કરીએ તો શું વિઝન સાથે આજે ગુજરાત સરકાર ચાલી રહી છે આપણે હરિત ઉર્જા ગ્રીન એનર્જીની વાત કરીએ તો?
0: સમગ્ર ભારત દેશ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2030 સુધી 500 GW રિન્યુએબલ એનર્જીનું લક્ષ્યાંક લીધું છે. આમાં મને જણાવવા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યનું ખૂબ મોટું લક્ષ્યાંક છે 100 GW નું. 500 GW માંથી 100 GW યાનિ કે ગુજરાત રાજ્ય 2030 સુધીમાં 20% જેટલું રિન્યુએબલ એનર્જી ગુજરાત રાજ્યમાંથી આવે એવું પરિકલ્પના રાજ્યમાં છે. પણ અત્યારે તો આપણે 2026માં જ છીએ. 50 GW સુધી આપણે ઓલરેડી પહોંચી ગયું છે, ગુજરાત રાજ્ય ઓલરેડી પહોંચી ગયું છે 50 GW. 2030 સુધી 100 GW કરવાનું છે. 50 GW ઓલરેડી ગુજરાત રાજ્યએ લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. એની કે ગુજરાત રાજ્ય વિન્ડ એનર્જી હોય કે સોલર એનર્જી હોય ખૂબ ઝડપથી આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. આવનાર ભવિષ્યમાં પણ ઉત્પાદન માટે તો ગુજરાત પોતાનું ટાર્ગેટ ટાઈમ પહેલા સિદ્ધ કરશે જ, 2030 પહેલા જ સિદ્ધ કરશે. પણ સાથે સાથે આ રિન્યુએબલ એનર્જી લોકોને 24 કલાક મળી શકે, દરેક માસમાં, મોન્સૂન હોય કે વિન્ટર્સ હોય કે સમર્સ હોય, કોઈ પણ વેધરની ચિંતા કર્યા વગર લોકોને આ એનર્જી મળી શકે એમના માટે FDRE ફર્મ અને ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી એમના ક્ષેત્રમાં હવે ગુજરાત આગળ વધી રહ્યું છે, જેમાં બેટરી એનર્જી સ્ટોરેજ, પંપ સ્ટોરેજ આ તમામ થકી ગુજરાત આગળ વધશે. સાથે સાથ એમના માટેના ગ્રીડ ઓગ્યુમેન્ટેશન, ટ્રાન્સમિશન ઓગ્યુમેન્ટેશન, લોકોને ઓર સારી રીતે કેવી રીતે જોડી શકાય અને સાથે સાથે જો એનર્જી ઉત્પાદન થઈ રહ્યું છે આમાં ડીઝલ અને પેટ્રોલની જગ્યા ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો જો ઉપયોગ છે, કુકિંગ ઇલેક્ટ્રિક ઇન્ડક્શન કુકિંગનો ઉપયોગ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની જો ચાર્જિંગ વ્યવસ્થાઓ છે એટલે જનરેશનના સાથે સાથે ડિમાન્ડ પણ કામ કરે.

0: પ્રવાહમાં આવશે એટલે ગુજરાત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સમગ્ર ભારત દેશમાં ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ ના સાથે સાથે ડિમાન્ડ માટે પણ આગળ કામ કરશે.
1: નહીં ચોક્કસ મેમ, આ રિન્યુએબલ એનર્જીની જે ઝુંબેશ છે આખા ગુજરાતમાં જે ચાલી રહી છે એમાં ભાગીદાર બનવા માટે આપનો શું સંદેશ રહેશે ગુજરાતના યુવાનો, ઉદ્યોગકારો અથવા તો સામાન્ય લોકો માટે?
0: હું કહેવા માંગીશ કે ગુજરાત એક ખૂબ જ પ્રોગ્રેસિવ રાજ્ય ભારત દેશમાં જ નથી પણ સમગ્ર વિશ્વમાં છે. આજે કહેવામાં આવે છે કે જ્યાં ના વસે રવિ ત્યાં વસે ગુજરાતી, મતલબ કે દૂર દૂરના કોઈ પણ દેશ હોય કે ભારત દેશનો કોઈ પણ જગ્યા હોય, ગુજરાતના લોકો ખૂબ સારી રીતે પોતાના ક્ષેત્રમાં જે પણ ક્ષેત્રમાં છે, સ્પોર્ટ્સમાં કે ધંધામાં કે એજ્યુકેશનમાં, સમગ્ર વિશ્વમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. આજે આપ સમગ્ર ભારત દેશમાં અથવા વિશ્વમાં જોશો તો એનર્જીના સેલ્ફ રિલાયન્સ એમની વાત દરેક દેશ કરી રહ્યું છે. અને રિન્યુએબલ એનર્જી જો એક એવું માધ્યમ છે જેના માટે આપણે પોતે સ્વનિર્ભર હોઈ શકીએ અને એમાં પણ દરેક વ્યક્તિ સ્વનિર્ભર હોઈ શકે, તમારા પોતાના ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીમાં, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં, ઘરમાં કે ખેતરમાં તમે જો સોલર રૂફટોપ લગાવો તો તમારી એનર્જી તમે જાતે જનરેટ તો કરી શકો છો પણ ખૂબ ઓછા દરે તમે એ જ એનર્જી જનરેટ કરી શકો છો. અને એક સ્વનિર્ભર ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દરેક વ્યક્તિ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. એટલે મારી બધાને વિનંતી છે કે આ બાબતમાં બધા આગળ વધે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ઘણી બધી સ્કીમ્સ તમામ ક્ષેત્રમાં છે, તમામ સ્કીમ્સ માટે સરકારશ્રી કટિબદ્ધ છે કે લોકો સુધી એમનો લાભ પહોંચે. સાથે સાથ યુવાનો માટે અને ઉદ્યોગકારો માટે હું જરૂર ચોક્કસ કહેવા માંગીશ કે હવે ગુજરાત એન્ડ ટુ એન્ડ ઉપર જયારે કામ કરી રહ્યું છે ત્યારે ઉદ્યોગ ધંધામાં, નવી સ્કિલ્સમાં, ટેકનોલોજીમાં, સાયબર સિક્યોરિટીમાં, આ ક્ષેત્રમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ ઉપલબ્ધ છે. એટલે આ ક્ષેત્રમાં આ બધા જ નવા નવા ટેકનોલોજી અને ઇનિશિયેટિવ સાથે કામ કરશો તો આપ ગુજરાત માટે જ નહીં પણ ભારત અને વિશ્વ માટે પણ ખૂબ સારી કામગીરી કરી શકશો એવી ખૂબ સારી તકો ગુજરાતમાં અત્યારે ઉપલબ્ધ છે.
1: ખૂબ ખૂબ ધન્યવાદ મેમ આપનો. સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની જે આ સિદ્ધિઓ છે અને ભવિષ્યના જે આયોજન છે એના વિશે આટલી વિગતવાર માહિતી આપે અમારા શ્રોતાઓને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યનારાયણની પુષ્કળ કૃપા ગુજરાત પર છે, ત્યારે આ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરીને આપણે પણ આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ. આ સંકલ્પ સાથે આજનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.
2: સાંભળી રહ્યા હતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત ગુજરાતની સૌર ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના MD ડોક્ટર શાલિની અગ્રવાલ અને આકાશવાણી અમદાવાદના